નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે. કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટ ને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને?
0: અરે, એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તમને આપવાની મારી ક્યાં ના છે, લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે. તું પ્રેમ આપે કે જખમોની ભેટ, જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે. તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે. તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે. તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની, હથેળીમાં દિલ મૂકવાની મારી ક્યાં ના છે. હાથ જાલો તો મઝધારે ના છોડી દેશો, મોત સુધી ચાલવાની મારી ક્યાં.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: ગીતામૃતમ રેડિયો પાલનપુરના આ પ્રસારણમાં ગીતાના 8મા અધ્યાયના 17મા શ્લોક સુધી આપણે પહોંચ્યા છીએ. ગીતાને સરળતાથી સમજવાનો આ પ્રયત્ન છે. જેટલા ઊંડા ઉતરીએ એટલું નવું, એટલું વિશેષ કંઈક આપણને પ્રાપ્ત થઈ શકે. આપણે એને સરળતાથી જે છે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક જીવાત્મા જે આ સૃષ્ટિની અંદર ઉત્પન્ન થયો છે, જન્મ પામે છે, એને મોક્ષનો અધિકાર છે. એ મોક્ષ પામી શકે છે અને મોક્ષ એટલે પરમાત્મ તત્વની અંદર લીન થઈ જવું, આ સાવ સાદી ને સીધી વાત છે. આખું જીવન સરસ કામ કરે અને એકાગ્રચિત્ત થઈને જીવનના બીજા બધા જે વિષયો છે એ વિષયોમાંથી મનને ખેંચી લઈને ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં જો માણસ પ્રાણ ત્યાગ કરે છે તો એ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે એવું આપણે અત્યાર સુધી જોયું. ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી આ સંસારના ચક્રની અંદર એણે ફરીથી આવવાનું જરૂરી બનતું નથી, એ ફરીથી આ સંસાર ચક્રનો ભાગ બનતો જ નથી. કારણ કે આ સંસાર ચક્ર એના માટે હવે શેષ નથી, હવે એ પરમાત્મા સાથે

લીન થઈ ગયો છે, પરમાત્મા તત્વને, ઈશ્વર તત્વને પામી ચૂક્યો છે. એમ કહેતા કહેતા 16મા શ્લોકમાં ત્યાં સુધી કહ્યું હતું કે આ જગતમાં જે કંઈ છે તે બધું પુનરાવર્તન પામે છે, એટલે માણસ જન્મ્યો, મૃત્યુ પામ્યો, ફરી એનો જન્મ થાય છે. પુનરાવર્તન થયું, નાશ નથી થતો. કોઈ પણ વસ્તુનો, કોઈ પણ પદાર્થનો નાશ થતો નથી અને પુનરાવર્તન પામ્યા કરે છે, પરિવર્તન પામ્યા કરે છે. 16મા શ્લોકમાં કહ્યું કે ત્યાં સુધી કે આપણે આ પૃથ્વીની ઉપરાંત જે લોકની કલ્પના કરીએ છીએ, જે આપણે સીધી રીતે પામ્યા નથી, પણ જે લોકની કલ્પના કરીએ છીએ તે બધા લોક પણ પુનરાવર્તન પામે છે. ઉદાહરણ તરીકે કહ્યું કે બ્રહ્મલોક. આપણે એમ કહીએ કે બ્રહ્મ તો, બ્રહ્માજી તો સનાતન છે, તો એ લોક પણ સનાતન હશે ને? અહીંયા કહે છે કે ના, એ પણ સનાતન નથી. અને એને સમજાવવા માટે સાવ સાદી રીતે કહે છે કે ચલો માની લો, અત્યારે કલિયુગ ચાલે છે. આ કલિયુગની અંદર 432,000 સૌર વર્ષો હોય, આપણો જે દિવસ છે એના અનુસાર આપણે આ વર્ષો ગણ્યા. સૂર્ય ઉગે અને સૂર્ય અથમે અને સૂર્ય ફરી ઉગે, તો સૂર્યના ઉદયથી ફરી સૂર્યના ઉદય સુધી આપણે એક દિવસ અને એક રાત્રિ એમ ગણીએ છીએ. આપણી ગણતરી છે એ રીતે આખું એક સૌર વર્ષ થાય. એ રીતે આવા સૌર વર્ષો મેં જે કહ્યા, એ 432,000 વર્ષના સૌર વર્ષો થાય ત્યારે એક યુગ થાય. એના ઉપર મીંડા ચડાવતા જઈએ એટલે મનવંતર ને કલ્પ ને પરાર્ધ ને એ ચાલે. 1,000 આવા યુગોના ચાલવાનું થાય ત્યારે 4 યુગ છે આપણી પાસે, સત્વયુગ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કલિયુગ. આ 4 યુગ, એક યુગ પૂરો થાય ને બીજો યુગ શરૂ થાય. આ 4 યુગ એક પછી એક આવ્યા કરે અને 1,000 આવર્તનો થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એમ કહ્યું કે બ્રહ્માનો એક દિવસ અથવા બ્રહ્માની એક રાત્રિ એટલે એનો અંત નિશ્ચિત થઈ ગયો, સનાતન નથી, એ વાત નક્કી થઈ ગઈ. સામાન્યતઃ કાળ જે છે, સમય જે છે, એક જ હોય, પણ આને ગઈકાલ ને આવતીકાલ, થશે ને જશે, થયું ને ગયું એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એને ભૂત ભવિષ્ય વર્તમાન વગેરેમાં વહેંચીએ છીએ. બાકી સમય એક જ છે, વિભુ છે, નિત્ય છે. પરંતુ જ્યારે એમ કહેવામાં આવ્યું કે બ્રહ્માનું એક વર્ષ, બ્રહ્માની એક રાત્રિ એમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે નિશ્ચિત થઈ ગયું કે એનો પણ અંત છે. તત્વને જાણનાર માણસ સમજી શકશે કે આટલો બધો લાંબો થયો સમય, આટલો બધો દીર્ઘ કાળ થયો, આટલા બધા અવતારો થઈ ગયા ઈશ્વરના, તો પણ એ બધા મળીને બ્રહ્માજીનો એક દિવસ થયો, તો એ દિવસનો અંત થશે. એટલે બ્રહ્મલોક પણ અનંત અવિનાશી નથી. કશું પણ જે ઉત્પન્ન થયું છે એ અનંત અવિનાશી નથી, એ વાત અહીંયા કહેવાનો આશય છે. તો 17મા શ્લોકમાં એમ કહ્યું કે સહસ્ર યુગ પર્યંતમ અર્હયત બ્રહ્મણો વિદુહ. અર્હ એટલે દિવસ, અહ એટલે દિવસ, બ્રહ્માનો એક દિવસ. સહસ્ર યુગ પર્યંતમ, અને એ જ રીતે યુગ સહસ્રાંતમ રાત્રિમ એ અહોરાત્ર વિદુહ વિદુહ. એ આ જાણે છે, જાણે છે. આનો અર્થ કેવળ એ છે કે એનો પણ અંત છે, એ પણ વિનાશશીલ છે, એ પણ સનાતન નથી. અવ્યક્તાદ્યક્તયઃ સર્વઃ પ્રભવંત્યહરાગ્રહ.

मन्यन्ते तत्रैव व्यक्तसंज्ञके। अपने सादी बात करती वक्त एम कही छे के आ जे जगत छे जेनी अंदर अपने छे अपनु वर्तमान छे आ जगत जे छे ए व्यक्त छे पण व्यक्त मध्य छे। पहला शू हतु अपने खबर नथी, पछी शू हशे अपने खबर नथी, अपने खबर एटली ज छे के अपने छे। एक व्यक्ति ना माटे जेम कहेवाय के एनो जन्म थयो ते पहला ए शू हतो खबर नथी, एनो अवसान थई जशे पछी ए शू हशे क्या हशे खबर नथी। व्यक्त मध्य छे जीवन, एम जेम व्यक्ति ना जीवन मा व्यक्त मध्य छे एम आखा ब्रह्मांड नी अंदर व्यक्त मध्यत्व छे। व्यक्त मध्य प्रभु एना पहला शू हतु एना पछी शू छे एनी आपणने खबर नथी, पण ए व्यक्त मध्य छे एटले उत्पन्न थयुं छे અને જે ઉત્પન્ન થયું છે એનો નાશ નિશ્ચિત છે। આ વાત આની અંદરથી આપણે સમજી શકીએ છીએ કે વ્યક્ત મધ્ય છે। બ્રહ્માનો દિવસ શરૂ થાય એટલે સ્વર્ગની શરૂઆત થાય, સ્વર્ગનો આરંભ થાય, સૂક્ષ્મમાંથી સ્થૂળ તરફની ગતિ શરૂ થાય, સાવ સૂક્ષ્મ। તો બધા દર્શનો જુદી જુદી રીતે આ વાતને કહેતા હોય છે। આ જુદી જુદી રીતોમાં આપણે અત્યારે જવું નથી એટલે નહીં જઈએ, પણ આટલી વાત નક્કી છે કે સૂક્ષ્મથી સ્થૂળ તરફની ગતિ શરૂ થાય છે। આપણને સાવ સ્થૂળ થાય, પંચભૂત થાય ત્યારે આપણને એનો એનો પરિચય થાય છે, એને ઓળખી શકીએ છીએ, એને પામી શકીએ છીએ, સાંભળી જોઈ સંગી શકીએ છીએ। પણ તો એકદમ સ્થૂળ થયા પછી પૃથ્વીથી સ્થૂળ કશું નથી, એટલે સાંખ્ય દર્શન પૃથ્વીથી વધારેના નવા તત્વોને કોઈ કલ્પતું નથી। ઘડો છે તો એ પૃથ્વી જ છે, મનુષ્યનું શરીર છે તો એ પણ પૃથ્વી જ છે, એ સ્થૂળતાનો ક્રમ છે। એ જ રીતે જે વખતે વિનાશ શરૂ થાય છે એને આપણે વિનાશ નથી કહેતા, લય કહીએ છીએ। પ્રલય એકબીજામાં લીન થવું, એકબીજામાં ભળી જવું, એટલે જે સ્થૂળ છે એ સૂક્ષ્મની અંદર ભળતું જાય, સૂક્ષ્મ છે તે અતિસૂક્ષ્મમાં ભળતું જાય, અતિસૂક્ષ્મ છે એમ કરતા કરતા અવ્યક્ત સુધી પહોંચી જાય। અવ્યક્તમાંથી શરૂ થયું, અવ્યક્તમાં લીન થઈ ગયું, અવ્યક્તથી શરૂ થાય, અવ્યક્તમાં લીન થાય, લીન થાય એને આપણે પ્રલય કહીએ છીએ, શરૂ થાય એને આપણે સ્વર્ગ કહીએ છીએ। તો ભૂત માત્ર જે કંઈ ઉત્પન્ન થયેલું છે તે બધું જ અવ્યક્તમાંથી શરૂ થાય છે। એટલે જે વખતે બ્રહ્માનો દિવસ શરૂ થાય ત્યારે આ અવ્યક્ત રૂપ બ્રહ્મની અંદરથી સ્વર્ગની પ્રક્રિયા શરૂ થાય છે, સર્જનની પ્રક્રિયા શરૂ થાય છે। સર્જનની પ્રક્રિયા શરૂ થઈ અને આપણે સ્વર્ગ કહીશું તો સ્વર્ગ પ્રક્રિયા શરૂ થાય છે, સર્જન શરૂ થાય છે। એ શરૂ થયું તે પહેલા અવ્યક્તની અંદર લીન થયેલું હતું, અવ્યક્તમાં હતું। તો વાત શું થઈ કે વ્યક્ત સર્વાહ પ્રભવંતી અહરાગમે, અહહ આગમે। જે વખતે પેલો બ્રહ્માનો દિવસ શરૂ થાય છે ત્યારે અવ્યક્તમાંથી વ્યક્ત ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે। અતિસૂક્ષ્મ એનું જે બ્રહ્માનું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ હતું એની અંદર એ લીન થઈ ગયેલ હતું, એમાંથી એ પ્રગટ થવાની શરૂઆત થાય છે। બધાની જે કંઈ વ્યક્ત છે, વ્યક્તય એટલે જે કંઈ વ્યક્ત છે, વ્યક્તિ એટલે માણસના માટે આપણે ગુજરાતીમાં વ્યક્તિ શબ્દ વાપરીએ છીએ એના કરતાં જરા વધારે ગંભીરતાથી લેવો જોઈએ। જે કંઈ વ્યક્ત થાય છે એટલે એક પથરો છે એ પણ વ્યક્ત છે, એક વૃક્ષ છે તો એ પણ વ્યક્ત છે, એક ફળ છે તો એ પણ વ્યક્ત છે, એક પશુ છે તો એ પણ વ્યક્ત છે, એક કીટ કૃમિ છે તો એ પણ વ્યક્ત છે। જે વ્યક્ત થાય છે, જે વ્યક્ત છે, જે અવ્યક્ત નથી, જે અવ્યક્તમાંથી વ્યક્ત તરફ ગતિ કરી રહ્યું છે, જે એટલા માટે એ ભૂત એટલે ઉત્પન્ન થયેલું એમ આપણે કહીએ છીએ, ભૂભવતી એમ ધાતુ છે। તો જ્યારે

બ્રહ્માના દિવસનો આરંભ થાય ત્યારે એ બ્રહ્મ અવ્યક્તની અંદરથી, અવ્યક્ત બ્રહ્મમાંથી વ્યક્ત સૃષ્ટિનો આરંભ થાય છે, વ્યક્ત સૃષ્ટિના સર્જનનો આરંભ થાય છે, જેના માટે આપણે શબ્દ વાપર્યો હતો સર્ગની શરૂઆત થાય છે. જે દર્શને જે રીતે કહેવું હોય તે રીતે કે આપણને વાંધો નથી, પણ જે નહોતું તે ત્યાં લીન થઈ ગયેલું હતું, એટલે એ પ્રલય અવસ્થા હતી. એ પ્રલય અવસ્થામાંથી સર્ગ અવસ્થા તરફની ગતિ શરૂ થાય છે. ક્યારે? બ્રહ્માનો દિવસ શરૂ થાય છે ત્યારે. અને અંતિમ વિપરીત, બ્રહ્માની રાત્રિ શરૂ થાય છે ત્યારે, એટલે ચારેય યુગોના સહસ્ર આવર્તન સમાપ્ત થયા પછી બ્રહ્માનો દિવસ ફરી પાછો, રાત્રિ ફરી પાછી શરૂ થાય ત્યારે પેલું લીન થવાની, લય થવાની પ્રક્રિયા શરૂ થાય છે. લીન થતા થતા થતા થતા થતા ફરી પાછા યોગ અવ્યક્તમાં સમાઈ જાય, બ્રહ્માની રાત્રિ. દિવસ સર્જનની પ્રક્રિયા, રાત્રિ લયની પ્રક્રિયા. હજારો ને કરોડો અબજો વર્ષો થયા, સૌર વર્ષો, પણ એ તો બ્રહ્માનો એક દિવસ જ થયો. ખેર, એક દિવસ જ થયો, તેમ છતાં એને શરૂઆત પણ થઈ, એનો અંત પણ થયો, એટલે એનું પુનરાવર્તન થયા કરે છે. એવું કહેનારા કહે છે કે આજે આપણે હાજર છીએ, આથી કરોડો વર્ષો પછી નવી સૃષ્ટિ થશે, એ વખતે કદાચ આપણે આમને આમ પાછા હાજર હોઈશું, શક્ય છે. એ આખી વાત તરફ આપણે અત્યારે આગળ વધવું નથી, પણ આપણે આટલું સમજીએ કે આ પરિવર્તન પુનરાવર્તનશીલ છે, પરિવર્તનશીલ છે, એનું પુનરાવર્તન થાય છે, એનું સ્વરૂપ બદલાતા બદલાતા બદલાતા ફરી પાછું. તો જો એનો સંપૂર્ણ મોક્ષ, એનો સંપૂર્ણ લય ન થઈ ગયો હોય, એ લયની ભૂમિકા ઉપર છે, પ્રલયની ભૂમિકા ઉપર છે, ફરી પુનરાવર્તન પામે છે, ફરી પંચભૂતમાં પરિણમે છે, ફરી પાછું પ્રલય અવસ્થામાં પામે છે. આ ચક્ર જે છે, સંસાર ચક્ર, સંસરણ ચક્ર, તે સતત અને નિરંતર ચાલુ હોય છે. અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ, આ બધું જ જે વ્યક્ત છે, સર્વાહ વ્યક્તય, તે પ્રભવંતી, તે ઉત્પન્ન થાય છે અહરાગ્રમે, અહરાગમે સૂર્ય, પેલા દિવસનું આગમ થાય છે ત્યારે, અને રાત્રિયાગમે પ્રલીયંતે. અને રાત્રિનું આગમ એટલે બ્રહ્માની રાત્રિનું, આપણી રાત્રિનું નહીં. આપણી રાત્રિ તો સૂર્યનો અસ્ત થયો, એટલે આપણી રાત્રિનો આરંભ થાય છે. આપણી દૈવિક રાત્રિની વાત નથી, આ દિવ્ય રાત્રિની વાત. રાત્રિ આગમે, જે વખતે રાત્રિ આવે છે ત્યારે, તત્ર એવ અવ્યક્ત સંજ્ઞકે પ્રલીયંતે, જેને અવ્યક્ત તરીકે હમણાં ઓળખાવ્યું બ્રહ્મ તત્વ, એની અંદર ફરી પાછા પ્રલય, લીન થઈ જાય છે, ખલાસ થઈ ગયા, પોતપોતાના કારણમાં લીન થઈ જાય છે. આપણે કહ્યું છે ને કે કાર્ય કારણ સંબંધ એવો છે કે કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય અને લય થાય, એટલે કાર્ય કારણમાં સમાઈ જાય. સાદો દાખલો લઈએ તો માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય, તો માટી એ ઘડાનું કારણ છે, પણ જે વખતે લય શરૂ થાય એ વખતે ઘડો ફૂટે, બે કપાલ થયા, કપાલને તોડવામાં આવે બે પેલા ઠીકરાઓ થયા, એમ કરતા કરતા ઘડો ફરી પાછો માટી થઈ જાય. તો માટીમાંથી ઘડો ને ઘડા માટીમાંથી માટી, આજે સ્થૂળ જગ્યાએ જોઈએ છે, માટી પણ સ્થૂળ છે, એમ અવ્યક્તમાંથી સંસાર અને સંસારમાંથી ફરી પાછું અવ્યક્ત, પ્રલયમાંથી સર્ગ અને સર્ગમાંથી પ્રલય, આ ચક્ર ચાલે છે. ભૂત ગ્રામસ એવાયમ, 19મા શ્લોક ઉપર આપણે આવ્યા છીએ. ભૂત ગ્રામસ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે, રાત્ર્યાગમે વશ પાર્થ પ્રભવત્યહરાગ્રમે. આ ક્રમ ચાલે જ છે, આ જે વાત કહીએ જ વાત છે. ભૂત ગ્રામ, ગ્રામ એટલે સમૂહ, ભૂત ગ્રામ એટલે જે કઈ ઉત્પન્ન થયેલ વસ્તુનો સમુદાય, એટલે આપણે જે જગત જોઈએ છીએ કે આપણી ઇન્દ્રિયોને ગમ્ય છે કે નથી, સૂક્ષ્મ હોય તો ઇન્દ્રિયોને ગમ્ય ન હોય, મારી ને તમારી વચ્ચે
સૂક્ષ્મ કણો છે એ આપણી

આંખોને દેખાતા નથી, હમણાં પ્રકાશનું એક કિરણ પસાર થતું હોય તો એમાં વળી પાછા દેખાય કદાચ. ચામાચીડિયું છે એ એક સૂક્ષ્મ ધ્વનિ પોતાની અંદરથી ફેંકે છે અને એ પરાવર્તિત થાય છે, એ એની જોવાની પ્રક્રિયા છે. આ સૂક્ષ્મ ધ્વનિ મને ને તમને સંભળાતો નથી, કારણ કે એ અત્યંત સૂક્ષ્મ છે. એ સિદ્ધાંત ઉપર પછી પાછા યંત્રો શોધાયા અને સોનોગ્રાફી થાય છે. આ અલ્ટ્રાસાઉન્ડ આપણી ઇન્દ્રિયો ગ્રહણ કરી શકતી નથી, તો એનું કારણ આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે, એનું અનસ્તિત્વ નથી. અસ્તિત્વ છે પણ મારી ઇન્દ્રિયની મર્યાદા છે કે એ આ સૂક્ષ્મ ધ્વનિને સાંભળી શકતી નથી. પેલું ચામાચીડિયું છે એ સાંભળી શકે, કારણ કે એની એની પાસે એ શક્તિ છે. તો આ જે કંઈ આપણને આપણી ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય કે ન ગ્રાહ્ય થતું હોય તે બધું જેમ જેમ જેમ જેમ વિકસતું જાય છે તેમ તેમ તેમ તેમ લય પામતું જાય છે. આ ક્રિયા ઉત્પન્ન થવાની અને લીન થવાની આ સતત ચાલે. આપણને લાગે કે આ નાશ થયો, પણ નાશ થયો નથી, એનો લય થયો છે. કાર્યનો કારણમાં લય થયો છે. તો આ કહે છે કે ભૂતગ્રામસ્ય એવાયમ અયમ ભૂતગ્રામઃ, આ ભૂતગ્રામ આ પ્રાણી માત્રનો સમૂહ, પ્રાણી માત્રોને નહીં ઉત્પન્ન થયેલ કોઈ પણ ચીજ એને ભૂત કહેવાય. જે ઉત્પન્ન થાય ભૂભવતી, જે ઉત્પન્ન થાય તેવી દરેક વસ્તુ એ ભૂતવા ભૂતવા પ્રલીયતે, થાય છે અને લીન થઈ જાય છે, ફરી થાય છે ફરી લીન થઈ જાય છે. આપણને ખબર નથી પડતી કેમ થાય છે ને કેવી રીતે થાય છે. ભૂતવા ભૂતવા પ્રલીયતે, દરેકે દરેક વસ્તુ થાય છે અને પોતાના કારણની અંદર લીન પણ થઈ જાય છે. આપણે સાવ દેશી ભાષામાં કહીએ તો ઉત્પન્ન થાય છે નાશ પામે છે, ઉત્પન્ન થાય છે નાશ પામે, એનો નાશ નથી થયો, એના કારણમાં એનો સમાવેશ થઈ ગયો છે. પણ આપણે એમ કહીએ છીએ કે નાશ થયો. ચોમાસું આવે એટલે ઘાસ નીકળી આવે અને ચોમાસું ગયું એટલે ઘાસ જતું રહે, આપણને એમ થાય કે ઘાસ ઉત્પન્ન થયું, ઘાસનો નાશ થઈ ગયો. ભૂતવા ભૂતવા દર વર્ષે આમ થાય, ઉત્પન્ન થાય જતું રહે, ઉત્પન્ન થાય જતું રહે. તો આ ભૂતગ્રામ જે કઈ ઉત્પન્ન થાય છે એ દરેક વસ્તુઓનું આમ થાય છે, ભૂતવા ભૂતવા પ્રલીયતે, એ ઉત્પન્ન થતું જાય અને પોતાના કારણમાં લય પણ પામતું જાય. હા, એટલે બ્રહ્માનો દિવસ શરૂ થાય એટલે આ સર્ગ શરૂ થાય, રાત્રિ શરૂ થાય એટલે વિનાશ શરૂ થાય, અને આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે. રાત્રિયાગમવે અવશ પાર્થ, આ લય ક્યારે થાય છે? રાત્રિ આગમે, કોની રાત્રિ? બ્રહ્માની રાત્રિ. રાત્રિના આગમનની સાથે અવશ, અવશ શબ્દ અગત્યનો છે. અવશ પોતાની ઈચ્છાથી નહીં, પોતાની ઈચ્છાથી નહીં, અવશ અગતિક મજબૂરન વિવશ, એ પોતાના કારણમાં લીન થાય છે અને પ્રભવતી અહર આગમે, અને દિવસના ઉદયની સાથે એ ઉગી નીકળે છે. પરતસ્માત્તુ ભાવોન્યો અવ્યક્તો વ્યક્ત વ્યક્તા સનાતન, આ બંને અવ્યક્ત અને વ્યક્ત એ બંનેથી પર એવો જે ભાવ છે એ અવ્યક્તમાં સમાય છે અને ફરી પાછું વ્યક્તની અંદર એની ઉત્પત્તિ થાય છે. આ વ્યક્ત અને અવ્યક્તનું જે ચક્ર ચાલ્યા કરે છે એ ચક્રથી તદ્દન ભિન્ન જે સનાતન છે, સનાતન એ પરહ, એ અલગ છે. પરહ તસ્માત્ ભાવો અન્ય અન્ય ભાવ, એક આ વ્યક્ત થનારું ને અવ્યક્ત થનારું જે જગત છે, જે સર્ગ અને પ્રલયની સાથે સંકળાયેલું છે, એનાથી પર એવો એક તત્વ છે, એવો એક ભાવ છે જે ન અવ્યક્ત છે ન અવ્યક્ત છે, એ બધાથી પર છે અને સનાતન છે. સનાતન છે એટલે ન એનો ઉદ્ભવ છે ન એનો અંત છે.
ન એની ઉત્પત્તિ છે ન એનો વિનાશ છે.

ને એનો સ્વર્ગ છે ને એનો પ્રલય છે. એ લય કોનામાં થાય? પોતાનામાં પોતે જ છે, એ સિવાય તો કઈ છે જ નહીં. અને એ સૂક્ષ્મ કહો તો સૂક્ષ્મ છે, અણો રણીયાન માં તો મહિયાન. એને તમે વ્યાખ્યાયિત કરી શકશો નહીં, એને તમે સીધી રીતે પામી શકશો નહીં. એ પ્રકારનું આ બધાથી પર એવું એક તત્વ છે, યહ સર્વેષુ ભૂતેષુ, જે બધા પ્રાણી માત્રની અંદર, એ બધા પ્રાણી માત્ર કે ઉત્પન્ન થયેલ વસ્તુ માત્ર, નશ્યત્સુ ન વિનશ્યતિ, એ બધા નાશ પામે, એની અંદર રહેલું આ તત્વ નાશ પામતું નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે શરીર મરી ગયું, પણ અંદરનું જે ચૈતન્ય હતું એ ક્યાંક સ્થિર થઈ ગયું છે, એ અહીંથી ગયું, એ નાશ પામ્યું નથી. નશ્યત્સુ ભૂતેષુ, નાશ પામતા ભૂતોની અંદર, પ્રાણી ભૂત ઉદ્ભૂત ઉત્પન્ન થયેલ આ જે આખું જગત તમને દેખાય છે, એ ભલે નાશ પામે, એનો નાશ તમને ભલે દેખાતો હોય, પણ એ નશ્યત્સુ, એ નાશ પામે તેની અંદર રહેલ એ તત્વ જે છે, એ ન વિનશ્યતિ, એનો વિનાશ થતો નથી. એટલે આ બ્રહ્મલોક ને એવા બધા મોટા મોટા નામ આપીએ આપણે સાવ સમજવા માટે, સ્વર્ગલોક ને એવા બધા નામ આપીએ છીએ, પુણ્ય કરીને એને પ્રાપ્ત કરો એમ પણ કહેવામાં આવે છે, પણ એ પણ પુનરાવર્તનશીલ છે. સમય લાગશે, પણ એટલા સમય પછી પણ ફરી પાછું એનું પુનરાવર્તન થશે, એ ચક્ર ચાલવાનું બંધ થતું નથી. ચક્રની સાથે, ચક્રની સાથે ન જોડાયેલું એવું એક તત્વ, જેનું પરાવર્તન, જેનું અહીંયા અસ્તિત્વ આપણને ચૈતન્ય માત્રથી દેખાય, બાકી ના જણાય, એવું એક જે તત્વ છે, એ તત્વ એનો ન ઉત્પન્ન થાય છે, ન વિનાશ થાય છે. આ જે તત્વ છે એ પરમ તત્વ છે, એ પરમ ગતિ છે, એ જ મોક્ષ છે, એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ આનંદ છે, એ જ જ્ઞાન છે. પણ જે આ બધાથી પર છે, પરહ તસ્માત, આ બધાથી, આ વ્યક્ત અને અવ્યક્ત એવું જે સર્જન કહ્યું, અવ્યક્તમાંથી વ્યક્તમાં બ્રહ્માનો દિવસ શરૂ થાય એટલે સ્વર્ગરૂપે થાય, રાત્રિ શરૂ થાય એટલે પ્રલય શરૂ થાય, ફરી પાછો અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, એમ જે ચાલ્યા કરે, એ અવ્યક્ત વ્યક્ત વગેરેથી પર એવું એક તત્વ છે, જે નાશ પામતું નથી, જે સનાતન છે, જે અવિનાશી છે. અવ્યક્તોક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તંતે તદ્ધામ પરમં મમ. સાવ સમજવા જેવી વાત એ છે કે જ્યાં જઈને ફરી પાછા આવવાનું થતું નથી તે મારું પરમધામ છે. બ્રહ્મલોકમાં ગયા તો ફરી પાછા આવશો, સ્વર્ગમાં ગયા ફરી પાછા આવશો, નર્કમાં ગયા ફરી પાછા આવશો. આ સૃષ્ટિ જે છે, જે અવ્યક્ત થી શરૂ થઈને અવ્યક્તમાં મળી જાય છે, એની અંદર તમે રહ્યા અને એ ચક્રમાં ચાલ્યા કર્યા, એ ચક્ર ચાલ્યા કરશે, આવા ગમનશીલ છે એટલે ભ્રમણશીલ છે, એનું ભ્રમણ સતત ચાલ્યા કરવાનું છે. પણ યદ ગત્વા ન નિવર્તંતે, યમ પ્રાપ્ય ન નિવર્તંતે, જેની અંદર એક વખત પહોંચ્યા પછી આ સંસારમાં કદી આવવાનું થતું નથી, જેના માટે આપણે મોક્ષ શબ્દ વાપરીએ કે મુક્તિ શબ્દ વાપરીએ, તદ્ધામ પરમં મમ, તે મારું પરમ ધામ છે. એટલે ધામ જુદું છે અને ઈશ્વર જુદો છે એમ નહીં સમજવાનું, એ જ ગતિ છે, એ જ ધામ છે, એ જે કંઈ છે તે એ જ છે, તત્વ છે. અવ્યક્તોક્ષર, આ જે અવ્યક્ત છે, જે અક્ષર છે, એથી ઉક્તસ્તમાહુ પરમાં ગતિમ, એ જ જેને આપણે અક્ષર તરીકે આગળ ઓળખ્યો હતો, જેના માટે આપણે અક્ષર શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનું ક્ષરણ થતું નથી, જેનામાંથી સહેજે કશું ઊણું થતું નથી ને વધતું નથી, એવો જે અક્ષર તત્વ છે, તે આ વ્યક્ત અને અવ્યક્ત બંનેથી પર છે, બંનેથી ઉપર છે, બંનેથી અલગ છે, અને આ બંનેની

0: સાથે એનું એનું નિયમન કરે ચોક્કસ, પણ એ બંનેથી પર છે. તો આ અવ્યક્ત ગતિ છે, આ જે પરમ ગતિ છે, એ પરમ ગતિ એ આ સામાન્ય રીતે જેને આપણે સર્ગ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે પ્રલય તરીકે ઓળખીએ, એનાથી ભિન્ન છે, એનાથી અલગ છે, એનાથી પર છે. અને એ પરમ ગતિને પ્રાપ્ત કરવાના પ્રયત્નની વાત ગીતા આપણને કરે છે. આપણે ગીતાના 21મા અધ્યાય સુધી છીએ અને હવે 22મા અધ્યાયથી આગળ વધવાનું થશે. ફરી મળીશું ત્યારે. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ઉઠતી હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આજે આપણે લગ્નમાં ગણપતિની સ્થાપના અને જુદા જુદા સગાઓને અપાતા નિમંત્રણની વિધિની વાત કરીશું. ઘરની વહુવારુઓ સુંદર મજાના શણગાર સજીને ગાતી ગાતી કુંભારને ત્યાંથી શણગારેલી સરસ મજાની માટલી શુકન રૂપે લઈને આવે. વળી ત્યાં કુંભારના ચાકડાનું પણ ભક્તિભાવપૂર્વક પૂજન કરવામાં આવે. આ શુકનની માટલી લઈને આવ્યા પછી હવે ગોર મહારાજનું કામ શરૂ થાય. બ્રહ્મદેવતા આવીને ઘરના મુખ્ય ઓરડામાં એક દિવાલ ઉપર કંકુથી ગણપતિનું ચિત્ર દોરે. આ મહારાજો એ કઈ બહુ ઉત્તમ ચિત્રકારો નહોતા, પણ છતાં એ એમની આવડત પ્રમાણે વિઘ્નહર્તા ગણપતિનું સુંદર ચિત્રમણ કરતા. એમને નિમંત્રણ આપીને એમનું સ્વાગત કરવા નાડા છડીનો હાર પહેરાવવામાં આવતો અને એના બંને છેડા ગોળથી દિવાલ ઉપર ચોંટાડવામાં આવતા. વચ્ચે શુકન રૂપે ચાર આના એટલે કે 25 પૈસાનો સિક્કો ગોળથી ચોંટાડવામાં આવતો. હવે તેમની આગળ પાટલા કે બાજોટ ઉપર લાલ રંગનું શુકન બનતું કાપડ પાથરી તેની ઉપર ઘઉં પાથરીને તેની બરાબર વચ્ચે કુંભારના ત્યાંથી લાવેલી પેલી શણગારલી શુકનવંતી માટલી મૂકવામાં આવતી. ગણપતિના પ્રતિક રૂપે રિદ્ધિ સિદ્ધિની બે સોપારીઓ પણ મુકાતી. અને જ્યારે માટલીની અંદર ઘીનો દીવો કરવામાં આવતો અને ઘરમાં લાઈટ ન હોય ત્યારે તે માટલી પર કોરેલા અનેક કાણાઓમાંથી એનો પ્રકાશ ઘરને વિવિધ દિવાલ ઉપર ફેલાય ત્યારે જાણે કે ઝગમગતા તારાઓથી ભરેલું આખું આકાશ ઘરમાં ઉતરી આવ્યું હોય એવું રમણીય દ્રશ્ય સર્જાય. આમ ગણપતિ દાદાની સ્થાપના કર્યા પછી ખુશીનો ગોળ વેચાતો અને એ પણ અત્યારની જેમ શુકન પૂરતો નહીં, ગોળના મોટા મોટા રવા ઘરના ચોકમાં ભાગવામાં આવતા અને ખોબે ખોબે ગોળ વેચાતો. આમ ગણપતિના આશીર્વાદ સાથે લગ્નની પ્રથમ કંકોત્રી લખવા માટે આ ગાણું ગાવામાં આવતું. કંકુ છાંટી કંકોત્રી મોકલો રે.

કવિ મિત્રો, કંકુ છાંટી કંકોતરી મોકલો. પહેલાના સમયમાં અત્યારના જેવી મોંઘીદાટ જાગ જમાળ ભરેલી કંકોતરી નહોતી. શરૂઆતમાં તો માત્ર કંકુ અને હળદરના પલાળેલા લાલ પીળા રંગના ચપટી ચોખા તમને આપવામાં આવે એ તમારી કંકોતરી અને એ જ તમારું નિમંત્રણ. ઘેર લગ્નનો પ્રસંગ આવ્યો હોય એટલે યજમાનના માટે તો જાણે મોટો મહાયજ્ઞ માંડ્યો હોય એટલો મોટો ભાવ અને ભાર પણ હોય. ઘરના સૌથી મોટા વડીલ એવા દાદા દાદીથી આ નિમંત્રણ આપીને હરખથી તેમને તેડાવવામાં આવતા અને ત્યાર પછી એક એક નજીકના સગાવાલાઓને આ લગ્ન પ્રસંગે શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે નિમંત્રણ અપાતા. સમય બદલાતો ગયો તેમ માત્ર કંકુવાળા ચોખાને બદલે વાંસના કિત્તા વડે સાદા કાગળ કે પોસ્ટકાર્ડ ઉપર કંકુ છાંટીને લાગ રંગથી કંકોત્રી લખીને નિમંત્રણો આપવામાં આવતા થયા. આ માટે મોટી શેતરંજી પાથરીને વચ્ચે એક બાજોઠ મૂકવામાં આવતો. એની આજુબાજુ તમામ નજીકના સગાવાલાઓ હરખથી બેઠા હોય અને બધા સ્વજનો લાલ રંગની શાહીથી વિવિધ સ્વજનોને યાદ કરીને નિમંત્રણની કંકોત્રીઓ હાથથી લખવામાં આવતી, પતાસાઓ વેચવામાં આવતા અને આ પ્રસંગે બેઠેલી સ્ત્રીઓ પણ હરખ ભેર ગાણું ગાઈ ઉઠતી. સોના વાટકડીમાં કંકુ ઘોડાઓ રે,

મિત્રો, લોકમાનસની ભવ્ય કલ્પના અને એટલા જ મધુર ઢળમાં ગાળેલું આ ગીત ચોક્કસ તમને આપણી સંસ્કૃતિના અને એમાં ખાસ લગ્ન ગીતો સાંભળીને અને એમાં એની વિધિ વિધાનોની પણ ચર્ચા સાંભળીને તમને મજા જ આવતી હશે. પણ છતાંય આ ગીતની ચર્ચા અને એનું જે કહી શકાય કે સુશોભન કે આપણે આવતા એપિસોડમાં માણીશું. ત્યાં સુધી આવજો.

મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

हेलो नमस्कार, 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर आप सबनो हार्दिक स्वागत छे। हूँ छु आरजे एआर अने लईने आवो छु डॉलर बहु नवलकथा। सुधा मूर्ति लिखित अने सुधा मेहताए जेने गुजराती में अनुवादित करी छे ते नवलकथाना अंशो ने जीवन में वर्षो पहला लखायेली पोतानी केटली पारिवारिक अनुभूतियों मित्रों नहीं वातो अने ए समय ना एक सामाजिक कार्यकर्ता तरीके ना पोताना विचारों ने निरूपण करती सुधा मूर्ति ने अनवलकथा आजे पण एटली ज तादृश्य छे। श्रोता मित्रों, आपणे गत एपिसोड में बात करी हती कि श्याम ने हवे अमदावाद में नवी नौकरी मिली गई छे अने ज्यां रहेतो हतो त्यां सौने अने पोतानी पहली प्रीतनी ए अनुभूति दर्शावती व्यक्ति ने पण ત્યાં છોડી અને અમદાવાદ આવે છે। શ્યામ, ગિરીશ અને સુરભી એ ત્રણે સંસ્કૃતના શિક્ષક મનહરલાલના સંતાનો હતા। ઘણા વર્ષો અગાઉ મનહરલાલે એક નાનકડું મકાન શાસ્ત્રીનગર નામના અમદાવાદના એક વિભાગમાં બંધાવ્યું હતું અને આથી મોટું ઘર બાંધવાની તો ઈચ્છા હતી, પણ એ સમયે તે બાંધી શકાય તેવું ન હતું અને અમદાવાદના આ પરિવારમાં ઉછરેલા આ વ્યક્તિ એટલે કે શ્યામ, એને જ્યારે વધુ સપના અને વધુ મોટા મકાન, વધુ પ્રસિદ્ધિ અને મિલકત વસાવી હોય ત્યારે વિદેશ એ એના માટે એક અદ્ભુત સ્વપ્ન હતું। હંમેશા તેના બા નીલાબા કહેતા હતા કે મારો શ્યામ તો પૈસે ટકે સુખી થશે અને એ ત્યાં એટલે કે અમેરિકામાં સફળ માણસ બનવાનો છે અને અને આપણા પરિવારને ઊંચું લઈ આવશે। અને આ વાત થતી ત્યારે એ બંને પરિવારના પતિ પત્ની એ પોતાના ઝઘડામાં પણ આ વાતનો ઉમેરો કરી અને પછી ભવિષ્યના સ્વપ્નો સેવી લેતા હતા। હવે શું થશે અને કેવી રીતે એ વાતને આજે માણીશું। સમય થયો છે ગીતનો, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

શ્યામને પોતાની નવી નોકરી ખૂબ જ ગમી ગઈ. તેણે દિલ દઈને કામ કરવા માંડ્યું. બહુ જલ્દીથી તે તેના ઉપરીઓમાંનો એક માનીતો વૈજ્ઞાનિક બની પણ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામના લગ્ન માટેના માંગા આવવા શરૂ થઈ ગયા, પણ શ્યામ કે તેની માતા આ તબક્કે તેના લગ્ન માટે તૈયાર ન હતા. તેમની યોજના એ હતી કે કમસે કમ એક વર્ષ સુધી શ્યામે એટલા પૈસાની બચત કરવી કે જેથી ઘરમાં એક માળ ઉમેરી શકાય, ત્યાર પછી જ લગ્નનો વિચાર કરાય, તે અગાઉ નહીં. વળી એક બીજો વધુ સારો વિકલ્પ તો હતો જ અમેરિકા. હવે તો તે જ સૌથી ઊંચી મહત્વાકાંક્ષા તેના માટે બની ગઈ. જીવનનું સૌથી મહત્વનું ધ્યેય શ્યામે બહુ જ શિષ્ટતાથી આવતા બધા માંગાઓ નકારી દેવા માંડ્યા. મનોહરલાલને નિવૃત્ત થવામાં હજી બીજા બે વર્ષ બાકી હતા. તેમના બે દીકરાઓ આ બે વર્ષમાં જે કંઈ બચત કરી શકે તે તેમની બહેન સુરભીના લગ્ન માટે વાપરી શકાય, અને આવી યોજના કુટુંબે ઠરાવી હતી. જોકે ગિરીશ પાસેથી કંઈ બહુ આશા રાખી શકાય તેમ ન હતી. તેની આવક તો એટલી જ હતી કે તેમાંથી તેને પોતાની જરૂરિયાતો પૂરી થઈ જાય. અતિ જળુંબી રહેલા મોટા બે ખર્ચાઓનો મૂળ ટેકો કરનાર તો શ્યામ જ રહેવાનો. આ નાણાકીય કટોકટીમાં નીલાબા કેવળ પોતાના પહેલા દીકરા પર જ વિશ્વાસ મૂકી શકે તેમ હતું. જીવનમાં પ્લાનિંગ કરવું બહુ અગત્યનું છે, અને આ પ્રકારે પરિવારના સભ્યોને ભવિષ્ય માટે માતા પિતા પ્લાનિંગ કરે એ સાહજિક છે. ક્યારેક સવાલ અને સંઘર્ષ થાય, પણ અહીંયા શું થશે એ વાતને આપણે માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અને ત્યાં તો ખૂબ જ અદ્ભુત સમાચાર આવ્યા. ઈસરો તરફથી શ્યામને અમેરિકા જવાનું નક્કી થયું. ખાસ તો સંશોધન માટે હવે તેણે ફ્લોરિડા જવાનું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેને ગુજરાતીમાં અનુવાદ કરીને આપણી સમક્ષ મૂકી છે આ નવલિકાને, તે છે સુધા મહેતા. નીલાબા તો સાચે જ ખુશીથી ઉછળી પડ્યા. એક નાનકડી બાળાની જેમ તેમની ચટર પટર શરૂ થઈ ગઈ. મેં તો સાંભળ્યું છે કે ત્યાંનું સોનું બહુ સસ્તું છે, વળી કેસર અને ઇલાયચી તો કેવા ઊંચી જાતના ત્યાં મળે. આવું બધું લાવવાનું ભૂલતો નહીં જ્યારે પાછો આવે ને ત્યારે. હા, કહી દઉં છું. સુરભીએ પણ ઉમેર્યું, મોટા ભાઈ પાછા આવો ને ત્યારે ઓછામાં ઓછી 6 સાડીઓ ફક્ત મારા માટે લાવજો. કેવળ મનહરલાલ અને ગિરીશે કોઈ જાતની માગણી શ્યામ પાસે રજૂ ન કરી. ઘણા લાંબા સમયથી સેવેલું સ્વપ્ન હવે સાકાર થયું હતું. શ્યામ એ તકોની ભૂમિ, અદ્ભુત સમૃદ્ધિની ભૂમિમાં આવી પહોંચ્યો. એ ભૂમિ એણે ધારી હતી તેનાથી જુદી નીકળી. આ એવો દેશ હતો કે જે હર પળ દોડતો જ હતો. અહીં પાણીની કોઈ અછત ન હતી, વીજળી પણ બહુ મોટા પ્રમાણમાં મળી શકતી, મકાનો પણ સરળતાથી મળી જતા, પોતાના બધા નાગરિકોની મૂળભૂત માનવીય જરૂરિયાતો ક્ષમતાથી કદાચ તેથી પણ વધુ પૂરવા માટે આ દેશ સક્ષમ હતો. આથી જ પૂરા વિશ્વમાં તેને સૌથી વધુ સમૃદ્ધ દેશ કહેવામાં આવ્યો અને વળી સૌથી વધુ શક્તિશાળી પણ. ભારત એક 5000 વર્ષ પુરાણો દેશ છે, જ્યાં મહાન સમ્રાટોએ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોએ શાસન કર્યું. આ ભૂમિ જે એક સમય ખૂબ પ્રશંસા પ્રાપ્ત હતી, તે ભૂમિમાં હવે અછતો અને વહેમોએ ઘર ગોળ્યું હતું. લાંબી અને દુઃખદાયક બીમારીથી પીડાતા કોઈ શરીરની જેમ તેનું ચૈતન્ય ઝાંખું પડી રહ્યું હતું, ઉડી રહ્યું હતું. એ દેશ જેને અનેક રોગો લાગુ પડ્યા હોય તેની સરખામણી અમેરિકા સાથે કેવી રીતે થઈ શકે? આ પરિસ્થિતિ વર્ષો પહેલાં લખાયેલી ભારતની પરિસ્થિતિ અને અમેરિકાની સદ્ધરતા સાથે છે. આજની પરિસ્થિતિ સાથે તેને કંઈ લેવા દેવા નથી, પણ આજે પણ માનવું તો પડે કે અમેરિકા ઘણી બધી બાબતોમાં, માનવીય બાબતોમાં સુખ અને સમૃદ્ધિ આપી રહ્યું છે. દોડતો દેશ છે, આગળ જ વધે છે, અને ભારત આજે એના પથ કરતા વધારે સક્ષમ અને સુદૃઢ બન્યો છે. પણ અપેક્ષા તો અમેરિકાની રહેવાની. શું થશે હવે શ્યામના જીવનમાં? માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આખાય અમેરિકામાં કુશળ વહીવટને શ્યામ જોઈ શક્યો. કોઈનું પણ ઘર શોધવામાં તેને થોડી મિનિટો જ થતી અને તેમાં પણ કોઈની મદદ લેવી પડતી નહોતી. દુનિયાના કોઈ પણ ખૂણે તે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકતો. અડધી જ મિનિટમાં ગાડી, ઘર, ટેલિફોન વગેરે બધું જ એ ખરીદી શક્યો. ભારતમાં તો આ બધું કોઈ ધનવાન હોય ને તો જ કરી શકે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથાના અંશોને આરજે એઆરના એટલે કે મારા સ્વરમાં. બહુ જ જલ્દી શ્યામને તો અમેરિકાની જીવનશૈલીની આરામદાયક સગવડો અને અન્ય આકર્ષણો ગમવા લાગ્યા. આ દેશ એટલો આશ્ચર્યજનક અને અદ્ભુત છે તે પોતાની જાતને કહેતો, હજાર વાર કહેતો. અને અહીં રહેનારા લોકો પણ કેટલા બધા સુખી છે. તેની નોકરી પણ ઘણી સંતોષજનક હતી. ભારતમાં તો જે આ કામ કરતો તેનાથી આ ઘણું બધું વધારે મહત્વનું કામ પણ તેને મળ્યું હતું. ભારતમાં મળતા પગાર કરતા પણ અહીં ઘણો મોટો પગાર હવે તેને મળતો. પરિશ્રમ કરવાની ટેવ ધરાવતો અને વળી ક્ષમતાવાળો હોવાથી શ્યામ ઝડપથી સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યો. પોતાના કામ અને પગારથી ખૂબ જ રાજી થતો શ્યામ પોતાની આ નવી જિંદગીમાં નવા જોશથી જોડાઈ ગયો. જીવનમાં થતા ફેરફાર અને નવી મળતી તકોને આપણે વધાવીએ છીએ, એ જ તો આપણા જીવનનો લક્ષ્યાંક છે. સફળતાઓને કેવી રીતે પચાવવી અને શ્યામના જીવનમાં પછી કેવા ફેરફારો થાય છે એ તો આપણે સૌએ જાણવું છે અને તમારામાં પણ અધિરાઈ છે. સુધામૂર્તિએ લખેલી આ નવલકથાને માણવાની મજા પણ કંઈક ઓર છે. હું તમને બધું જ કહેવાનો છું અંશોમાં, ટુકડાઓમાં, પણ સમય થયો છે ગીતનું. ગીતના વિરામ બાદ ફરી પાછો હું આવું છું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

ત્યારે એક સાંજે કામથી ઘરે પાછો ફરતો હતો શ્યામ, ત્યારે સ્વાભાવિક રીતે તેને પોતાનું કુટુંબ યાદ આવતું. તેણે માતાને કાગળોમાં અમેરિકાના જીવનશૈલી વિશે લખ્યું, ત્યાં મળતા વિવિધ જાતના શાકભાજી ને ફળો વિશે લખ્યું, તેણે જાત જાતના ફળોના રસો વિશે લખ્યું, જેની બોટલોનો આકાર પણ જુદા જુદા હતા તે લખ્યું, વળી દુકાનોમાં કેટલી જાતના આઈસ્ક્રીમ મળે એ પણ લખ્યું, અને પૈસા બદલાવી આપતા મશીનો અને કચરાના ડબ્બા ભેગા કરતી ટ્રકો તેના વિશે પણ લખ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષાની સાહિત્યમાં પણ એક અનેરું સ્થાન ધરાવતી આ ડોલર બહુ નવલકથાને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ફળનો રસ પીધા પછી તેને મન ન થયું કે તેની બોટલ ફેંકી દે. ત્યારે તેણે માને લખ્યું, જો તું અહીંયા હોત ને તો આવી બધી સરસ બોટલોમાં વળી જાત જાતના અથાણા પણ તે ભરી દીધા હોત, અને અમેરિકામાં ખોરાક પણ કેટલો સસ્તો હતો, વળી લોકો પણ કેટલા વિશ્વાસપાત્ર અને પ્રામાણિક, તેવો કોઈ ફેરિયો ઊભો ન હોય તેવા રસ્તા પરના સ્ટોલોમાંથી સમાચારપત્રો ખરીદતા, તો પણ તેના યોગ્ય પૈસાની ચૂકવણી માટે બાજુના ડબ્બામાં અચૂક પૈસા નાખતા, બસોમાં પણ કંડક્ટરની કોઈ જરૂર નથી, અમેરિકનો ટિકિટના પૈસા કોઈ જાતના કપટ વિના ચૂકવી જ દેતા, અને આ બધા જ કાગળો તેણે પોતાની માતાને લખ્યા હતા. અને પછી તેણે ડોલર વિશે લખ્યું, તેની જાદુઈ તાકાત અને તેની મહાન ખરીદી શક્તિ, અને હકીકત એ કે $1 માટે 45 રૂપિયા એ સમયમાં આપવા પડે એ પણ લખ્યું. અને આશ્ચર્યજનક બાબત એ હતી કે જો તમારા ખિસ્સામાં ડોલર હોય તો તમે આખી દુનિયામાં કોઈ પણ ચિંતા વિના ખૂણે ખૂણે પ્રવાસ કરી શકો. આ વૈશ્વિક સ્વીકાર પામેલ શક્તિશાળી ચલણી નાણું આજના આધુનિક સમયનું એક સાધન હતું, અને એણે આ ડોલરની મોહિનીની બધી જ વાતો માને પોતાના કાગળમાં લખી હતી. માં સિવાય એને આ બધી વાતોને પ્રોત્સાહન પણ કોણ આપે? એના પિતા કે ગિરીશ તો બિલકુલ નહીં, અને સુરભીની અપેક્ષાઓ વધારે હતી. બીજા કોઈ મિત્રો કે એ સાથે વાત કરવાનું કોઈ મહત્વ ન હતું, એટલે એને બધું જ લખ્યું હતું. બીજું શું લખ્યું ને શું વાતો કરવાનું હતું એ બધું જ આ અંશમાં આવશે. આ માટે જોડાયેલા રહો ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ત્યારે જ્યારે નીલાબાની રસોઈ થોડી બગડી જતી ત્યારે તે કુટુંબના બાકીના સભ્યોનું અનુમાન સાચું ઠરતું. એ દિવસે શ્યામનો પત્ર આવ્યો જ હશે. પોતાના દીકરા તરફથી આવેલો પત્ર તરત જ રાંધણ કળા ઉપર પ્રભાવ પાડતો. કોઈ પણ વાર આ પત્ર પહોંચ્યો એટલે કશું જ ન થાય એવું તો ન જ બનતું. કોઈ વાર ભાત ચોંટી જતા તો શાક કાચું રહેતું, કે પછી દાળમાં વધુ પડતું મીઠું પડી જતું અને ચામાં ખાડ વધી જતી. માની વાત છે ને, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહોની સાથે આ નવલકથાના અંશોને પણ તમે સતત જીવનમાં વાગોળતા રહો. સુધામૂર્તિ લિખિત આ ડોલર વહુ નવલકથા અને તેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે તે હું આરજે એઆર મારા સ્વરમાં લઈને આપને કહી રહ્યો છું. એ દિવસો એવા હતા કે જ્યારે નીલાબા ભારતમાં કેવળ શારીરિક રીતે હાજર રહેતા અને તેમનું હૃદય અને મન તો અમેરિકાના એક છેડેથી બીજે છેડે ઉડ્યા કરતું. હવે તરતમાં જ પાછા જવાનો સમય આવશે તેવું પ્રશિક્ષણ ટ્રેનિંગમાં 3-4 અઠવાડિયામાં સંપન્ન થતું હતું, એટલે કે કહેવામાં આવતું ત્યારે શ્યામે ભારત પાછા આવવાનું થશે અને ઈસરોના કોઈ નવા વૈજ્ઞાનિકને તેને આ પ્રશિક્ષણ આપવી પડશે અને એની ફરજ પડશે એ વિચાર માત્ર તેને નાખુશ કરી દેતો. તેણે ઈસરોના જ બીજા કેટલાક કર્મચારીઓ અંગે વિચારવા માંડ્યું જેઓ પ્રશિક્ષણ માટે અમેરિકા આવ્યા તો હતા પણ પછી પાછા કદી ભારત આવ્યા જ નહોતા, એટલે કે ગુમ થઈ જવાનો માર્ગ લીધો હતો. પછી તેઓ કોઈ અમેરિકન કંપનીમાં કામે જોડાઈ જતા. જે લોકોએ તેમને કામે રાખ્યા હતા તેમણે તેમને કહ્યું હતું, ચિંતા ના કરશો, અમે તમને ગ્રીન કાર્ડ અમારા વકીલોની મારફતે અપાવી દઈશું. આ સ્વાર્થીપણું પણ પોતાના જીવન અને પરિવાર માટે કેટલું અગત્યનું હતું. શ્યામ શું આવું કરશે કે નહીં એ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

ખરી રીતે તો અમેરિકામાં આવ્યા પહેલા એમની સંસ્થામાં એટલે કે પોતાની પ્રશિક્ષણ માટે અહીં મોકલી આપનારી સંસ્થામાં એવું લખાણ આપેલું હતું કે અમે ભારત પાછા આવીને પછી તમારી સંસ્થામાં 5 વર્ષ ઓછામાં ઓછું કામ કરીશું અને સહીઓ પણ એ શરતોમાં બાહેધરી આપતા કરી હતી. જો આ શરતોનું તેઓ પાલન ન કરે તો સજાપાત્ર ઠરે તેમ પણ હતું. પરંતુ આ બધી નાની નાની વાતો પ્રત્યે ગુમ થઈ જનારાઓ તરફથી બેપરવાઈ દાખવવામાં આવતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો કે જેના રચયિતા સુધા મૂર્તિને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને હું આરજેઆર ગુજરાતીમાં તમારા સુધી રેડિયો પાલનપુર થકી પહોંચાડી રહ્યો છું. સામાન્ય રીતે આ ગુમ થનારા લોકો એવું માનતા હતા કે પહેલાં તેમને સજા ફરમાવવા તો દો પછી જોઈ લેવાશે શું કરવું અને પડશે એવા દેવાશે. જે દિવસથી શ્યામે અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો હતો તે જ દિવસથી તેણે આવા ગુમ થનારાઓની કથાઓ માટે કાન ખુલ્લા રાખ્યા હતા. આ તો હવે એક સામાન્ય પ્રયુક્તિ જ જાણે બની ગઈ હતી. તેણે પોતાના સાથીદારો અને રાજીવ અને શ્રીકાંત પણ આવું શરતી બોન્ડ સ્વીકાર્યા પછી અમેરિકા આવી અને ગુમ થયા હતા તે વાતો વિશેનો અભિપ્રાય મેળવ્યો હતો. પણ પછીથી અમેરિકામાં ભૂગર્ભમાં ચાલી ગયા અને તેઓ અહીં પ્રચ્છન્ન અને ખાનગી રીતે રહેવા લાગ્યા. ઈસરોના ઉચ્ચ અધિકારીઓએ વાસ્તવમાં તો શ્યામને પણ પત્ર લખ્યો કે આ બંને ગુમ થનારા સાથીદારોની શોધ કરી તેમના સરનામા મોકલી આપવો. શ્યામને ખબર હતી કે રાજીવ અને શ્રીકાંત હવે સંતાતા સંતાતા કયે ઠેકાણે રહેવા લાગ્યા હતા પણ તેણે એ બાબતે મૌન જ સેવ્યું હતું. ગ્રીન કાર્ડ મળ્યું.

છે આપણા જીવનમાં પણ આ પ્રગતિ અને પંથ કે જ્યાં આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાની છે તે વર્ષો પહેલાં અને આજે

सुधा मूर्ति।

गजल के शेर

0: પિતા તો તરત જ સમજી ગયા કે માં આવી છે, એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. એક દિવસ બકરી બહેન ચરવા ગયા હતા. તે લાગ જોઈને વાઘ આવ્યો. તેણે બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પણ વાઘને કઈ બકરી બેન જેવું બોલતા આવડે? બચ્ચાએ કહ્યું, જે હોય તે જતા રહો, તમે કોઈ મારી માં નથી. અમારી માં આવીને બોલશે તો જ અમે બારણા ઉઘાડીશું. વાઘભાઈ તો આ સાંભળીને છના માના નાસી ગયા. સાંજે બકરી બહેન ચરીને ઘેર આવ્યા અને બારણા ખખડાવ્યા. કોણ બારણા ખખડાવે છે? બકરી બહેને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા માને ઓળખી ગયા એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. બકરી બહેન ઘરમાં ગયા કે તરત જ બચ્ચા તેમને ભેટી પડ્યા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

છો, મજામાં ને? આજે હું તમને ખૂબ સુંદર એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાઈ આંબા ડાળે હિચકે ને ટહુકા કરી. ત્યાંથી એક ગાયોનો ગુવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગુવાળને કહે, એ ભાઈ ગાયોના ગુવાળ, ગાયોના ગુવાળ, મારી માને એટલું કહે છે, તમે પણ મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા નીડળ, પોપટ આંબા નીડળ, પોપટ સરોવર નીપાળ, પોપટ સરોવર નીપાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ આ ગાયો રેઢી મૂકીને તારી બાને કહેવા ક્યાં જાઓ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાં તો ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહે છે, તમે પણ હવે મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા નીડાળ, પોપટ આંબા નીડાળ, પોપટ સરોવર નીપાળ, પોપટ સરોવર નીપાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. પૈસાનો ગોવાળ કહે, બાપ

મારાથી તો કહેવા નહીં જવાય, તારે જોઈએ તામાંથી એક પાડીવાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી. થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાના ગોવાળને કહે, એ ભાઈ બકરાના ગોવાળ, બકરાના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે ગાજો મારી સાથે. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા નીડળ, પોપટ આંબા નીડળ, પોપટ સરોવર નીપાળ, પોપટ સરોવર નીપાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. બકરાનો ગોવાળ કહે, અરે બાપુ, આ બકરા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય, તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે. પોપટે તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા. વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંડિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી ને સાંઢિયો બધાને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનું રૂપું લીધું ને તેના ઘરેણા ઘડાવ્યા. પછી એણે ઘરેણા નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાકળ ખકડાવી માને સાદ કરીને કહ્યું, મા મા, બારણા ઉખાડો, પાથરણા પથરાવો, ડોલી ઢાઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાપ ખંખેરે. મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે, એણે તો બારણા ઉઘાડ્યા નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે, કાકી કાકી, બારણા ઉઘાડ્યો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાક ખંખેરે. કાકીએ તો સૂતા સૂતા જ સંભળાવી દીધું. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉગાડતું નથી, આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે, બહેન બહેન, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાક ખંખેરે. બહેન કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય, ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસીના ઘરે, ફોઈબાના ઘરે, ઘણા સગા વહાલાને ત્યાં ગયો, પણ કોઈએ બારણા ઉગાડ્યા નહીં. છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો. એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા. મોટી બાઈએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે, આવી ગયો મારા દીકરા, આ આવી લે, બારણા ઉઘાડું છું બાપુ. પછી બારણા ઉઘડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા. મોટી બાઈએ એના દુખણા લીધા. પછી તો મોટી બાઈએ પોપટ માટે પાથરણા પથરાવ્યા, ઢોલીડા

આવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાદલા પથરાવ્યા. પછી કહે, દીકરા જરા અહીં બેસજે, હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટી બા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈઓ પૂ પૂ પૂ કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાકમાંથી ચાચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા ખૂબ રાજી થયા. શરણાઈ સાંભળતા સાંભળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી. પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલી દીધા.

0: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય.

0: છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું

0: છો તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

Oh, can I speak to ACB Paranjpe, please? I am his personal friend, Dr. Maniyar. Paranjpe sir, kasa kai bara hai na? But I am bara na hai wo. Ah, koni tari inspector hai, mane. Haan, barobar, barobar. Age kidney wala case. Haan. Are bhai, am I kamara personal friend che, Dr. રશ્મિ દિવાન. એજ એજ એજ લોનાવાલાની પાર્ટીમાં તમે જેની સાથે આખી રાત મન મૂકીને નાચ્યા હતા એ. હવે આ તમારો માને છે ને એમને કંઈ ફસાવવા માગે છે. તો સાહેબ જરા હા હા અરે દાન દક્ષિણા બધું આપીશું સાહેબ. અરે જોઈએ તો બીજી એવી ત્રણ પાર્ટી કરીશું. આખી રાત નાચ્યા કરજો. ઓકે સાહેબ.

0: 要不要去啊？
1: नहीं सर, नहीं नहीं,
0: मैं यह शू करो छू,
1: नजर सर नजर, हाँ हाँ भाई ऊपर एकदम नजर रखी ने बैठो तो सर हॉस्पिटल में शू था,
0: हाँ एक केस चावड़ाए संभाली लीधो,
1: चावड़ाए संभाली लीधो,
2: आओ आओ इंस्पेक्टर माने प्लीज प्लीज कम माने, एक्सक्यूज मी, हाँ साहब जय महाराष्ट्र सर, हाँ ओके ओके सर, नहीं नहीं ओके सर, थैंक यू,
3: यस साहब आ हमारा हॉस्पिटल ना डीन डॉक्टर सतांशु, आ डॉक्टर मणियार, अने हमने तो तुम्हें ओळखो छो,
2: जी ના આમને તો હું કદાચ પહેલી વાર મળી રહ્યો છું,
3: વાત કરી રહ્યા છો સાહેબ, તમે જ મને કહ્યું હતું કે પેલા પેશન્ટને ગાંડો સાબિત કરનાર ભાઈ ડોક્ટર દિવાન હતા,
2: ને ને ને સાહેબ મેં તમને એમ કહ્યું હતું કે એ ભાઈને મેં હોસ્પિટલમાં જોઈ હતી,
3: સાહેબ તમે મને ઈશારો કરીને આમને જ દેખાડ્યા હતા,
2: નહીં નહીં સાહેબ મેં તમને જે ઈશારો કરીને દેખાડ્યા હતા એ ભાઈ કોઈ નર્સ કે ડોક્ટર નહોતા, એ તો કોઈ ગર્ભ શ્રીમંત ભાઈ હતા,
3: સાહેબ તમે તમે ફેરવી તોડો છો, તમે મને જુઠ્ઠો સાબિત કરી રહ્યા છો,
2: માફ કરજો સાહેબ પણ તમને સાચા સાબિત કરવા માટે અમે કોઈ ખોટા માણસે તો ના ફસાવી શકવાના ને,
0: આર યુ શ્યોર ઇન્સ્પેક્ટર, રોહિત ને તમે જે સ્ત્રી બતાવી હતી એ આ નહોતી,
1: એક મિનિટ સર, જુઓ જુઓ તમે જરા ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ,
2: અરે સાહેબ એના કોઈ જરૂર નહીં હોવાના, કારણ કે એ ભાઈને તો હું 10,000 માણસના ટોળામાં પણ ઓળખી બતાવાના, એ ભાઈના ઠસ્સા રૂઆબ કઈ અલગ જ હતા,
1: હા અને આનામાં તો ઠસ્સો કે રૂઆબ જેવું કઈ

0: નથી કાઈ
1: સર, આઈ ડોન્ટ નો વાય સર, આ બધું ફેરવી તોડે છે. આ છે ને કોઈકના પ્રેશરમાં આવીને કાં તો લાલચમાં આવીને.
0: એ ગપે ગપ ગપ ગપ મિસ્ટર રોહિત ગપ, તમે ભણેલા ગણેલા હોવાના, ગ્રેજ્યુએટ હોવાના, ડોક્ટર હોવાના, જરા બોલવામાં ધ્યાન રાખવાના. હા, અને તમારા બેન સાથે કોઈ પણ પ્રોબ્લેમ હોવાના ને તો એ તમારા પર્સનલ પ્રોબ્લેમ છે. અમે છે ને કાયદાના રખેવાળ હોવાના, તમારા આમ ગુસ્સા કાઢવાના સાધન નહીં. સમજ્યા ને?
2: સોરી ટુ બોધર યુ સર.
3: મારી વાત રોહિત, આ શું બખેડા માંડ્યા છે? હા, શું માંડું છે આ બધું?
4: સર, મારી મોટી બાકેતી હતી, દિલ જલેલો માણસ દુનિયા જલાવી નાખે ને એમાં નવાઈ નહીં.
3: એટલે હું કઈ સમજો નહીં.
5: સર, ડોક્ટર રોહિતના હૃદય પર વજ્રઘાત થયો છે અને એમાં એમનું મગજ બેકાબુ.
1: ડોક્ટર રશ્મિ, તમારા કુકર્મોને મારી અંગત બાબતો સાથે જોડવાની કોઈ જરૂર નથી.
4: ડોક્ટર રોહિત, ના તો એમણે કોઈ કુકર્મો કર્યા છે ને તમારી સાથે જોડી રહ્યા છે. અરે, જોડી તો તમે રહ્યા છો. તમારા હૃદયમાં સળગતી આગથી તમે બીજાના દામનને સળગાવવા નીકળ્યા છો.
3: છોકરી
4: સાથે પ્રેમ હતો પણ એ છોકરી એમને છોડી અને કોઈ બીજા પુરુષ સાથે પરણી ગઈ અને આઘાત ડોક્ટર રોહિત થી સહન ન થયો એટલે આપણી કોલેજ અને હોસ્પિટલ ને બધું છોડીને જવા માંગે છે. પણ જતા જતા એમનો સેડિસ્ટ નેચર અહીંયા બધું ખેદાન મેદાન કરીને જવા માંગે છે.
5: બટ ધીસ ઇઝ નોટ ગુડ. અરે, જે વૃક્ષના છાયડામાં તમે આખું જીવન વિતાવ્યું એના જ મૂળિયામાં તમે એસિડ નાખવા માંગો છો?
3: આ બધું સાચું છે રોહિત?
1: ના સર, ના. આ જુઠ્ઠા ને ચાલબાજ લોકો એ લોકોના ગુનાઓને છુપાવવા માટે મારી લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. પણ જુઠ્ઠા છે, સદંતર જુઠ્ઠા છે આ લોકો.
4: અચ્છા, અમે જુઠ્ઠા, અમે ચાલબાજ, અમે ખોટાણા? તો આ મૂકો, મૂકો આ તમારા સૌથી વાલા ગુરુના માથે હાથ મૂકો અને સોગંદ ખાઓ કે તમને એની પત્ની સાથે પ્રેમ નથી. મૂકો, મૂકો હાથ.
3: ધીસ ચૈતાલી સાથે
4: ગુરુ પત્ની સાથે પ્રેમ. મૂકો, મૂકો ને હાથ મૂકો.
1: તમારા માથે હાથ રાખીને ખોટું નહીં બોલી શકું. અય્યરભાઈ રિઝાઇન.

0: સર તમને શું થાય છે સર? સર ડોક્ટર દિવાન પ્લીઝ તમે એમ્બ્યુલન્સ ને બોલાવો સર. સર તમારી તબિયત સર સર પ્લીઝ કંટ્રોલ કરો સર. જાઓ તમે જોયા શું કરો છો, જલ્દીથી એમ્બ્યુલન્સ ને ફોન કરો, બોલાવો જલ્દીથી સર. સર પ્લીઝ કંટ્રોલ કરો, કંટ્રોલ કરો સર, પ્લીઝ પ્લીઝ અમને તમારી જરૂર છે સર.
1: લોકોના કાંધે ચડવાની ઉંમરે ડોસાને ઘોડે ચડવું છે?
2: એટલે એમને સમજાવવા ગયો તો કે આખી જિંદગી સજા ભોગવી છે તે ઓછી છે કે એક ની એક ભૂલ બીજી વાર કરવા બેઠા છો?
1: ઘોડે ચડવાનું સુરતન ચડ્યું કેમ?
2: મારી સાસુને કારણે સતત ઘોચ પરોણા કરે રાખતી હતી કે આ તો હું હતી કે હા પડી બાકી આખી જિંદગી વાંધા રહી જાય. આવું રોજ કે એક દી ડોહાએ મન પર લઈ લીધું કે હવે તો

0: બહેનને જ બતાડું. કન્યા મળી ગઈ. હા, મારી સાસુ કરતા અડધી ઉંમરની.
1: તમારા આ ડોસો તો લકી કહેવાય. અમારે અહીંયા પહેલી ઇનિંગ નું નથી ગોઠવાતું અને બીજી ઇનિંગ માં રમવા માંડ્યા.
0: તમને ખબર છે કન્યા કેવી છે? કે હું એક કન્યાને મળવા માટે એના ઘરે ગયો તો એના બાપાએ કહ્યું કે એ બજારમાં ચપ્પલ લેવા ગઈ છે. થોડીક વારે કન્યા ઘરે પાછી આવી કે બજારમાં ચપ્પલ લેવા ગઈ પણ માપ તો ઘરે જ ભૂલી ગઈ. કદાચ એની બેન માટે કે એની મા માટે લેવા ગઈ હશે, પણ ના, એ પોતાના માટે ચપ્પલ લેવા બજારે ગઈ હતી અને પાછી આવી કે માપ તો ઘરે જ ભૂલી ગયું. છોડ છોડ, ડોસાને મરશે એના પાસે. મને કે આપણા નવા પડલેલા કેમ છે? અરે આ ચંપો ને કેળ એક જ ક્યારામાં વાવ્યા છે. સપનાના વાવેતર કરવા નીકળેલી એક કલ્લડ છોકરી અને કબીરવડ જેવો જમાનાનો ખાધેલ પુરુષ વચ્ચે મેળ જામે એવી શક્યતા બહુ દેખાતી નથી.
1: સાવ સાચું કીધું. પેલા તો મને છે ને આપણા સાહેબ મહાન લાગતા હતા, પણ મેડમે એમને જે રીતે સાચવા છે ને, હવે એમની સામે સાહેબ પણ વામણા લાગે છે.
0: હે?
1: હા.
0: પણ બેન છે ક્યાં?
2: કોલેજમાં.
1: કોલેજ?
2: હા,
1: ભણતર તો પૂરું કરવું પડે ને.
0: હવે ભણવાની શું જરૂર છે બેન? બાતો વગર ડિગ્રીએ સર્જન થઈ ગયા છે. આ હઠ યોગીના હૃદય બાયપાસ કરી નાખવી એ જેવી તેવી વાત થોડી છે. તો મને એમ કે જોઈ કે આપણા ડોક્ટર સાહેબ આમ ક્યારેક આમ રોમેન્ટિક વાતો કરે છે ખરા કે નહીં?
1: એક નંબર રોમેન્ટિક વાતો કરે છે. હમણાં થોડાક દિવસ પહેલા શું કહેતો હતો ખબર છે? કે પ્રિય, મને તારી આંખોમાં મારા જીવનનું ટોનિક દેખાય છે અને તારો શ્વાસ એટલે મારા માટે મારા જીવનનો ઓક્સિજન. અને પાછા કે તારા કાળા ઘેઘૂર વાળમાં હું ક્લોરોફોર્મની જેમ મદહોશ થઈ જાઉં છું.
0: તારા વાળ ગોતો જા, નહીં તો એક દી ડોક્ટર સાહેબ આ તારા વાળને ક્લોરોફોર્મની જગ્યાએ વાપરશે. સાચી કે આ ક્લોરોફોર્મ વાળી લાઈન તે તારા તરફથી નાખી?
1: તમે જઈડા નહીં એટલે મેડિકલ વાળા પાસે જઈને લેટર વંચાવો પડ્યો. મેડમ આવી ગયા. કામ કરવાની એક્ટિંગ કરો, કામ કરવાની એક્ટિંગ કરો.
3: અરે ઓરા, કેમ છો તમે?
0: બસ મજામાં. નમસ્તે બેન.
3: નમસ્તે નમસ્તે. હમણાં જ તમારા શ્રીમતીજી મળ્યા હતા. બહુ કમ્પ્લેન કરતા હતા તમારી. બહુ હેરાન કરો છો.
0: અરે ઈ મને સવાલો પૂછી પૂછીને હેરાન કરે છે. એક દિવસ મને કે મારા લગ્ન ધારો કે કોઈ બીજા પુરુષ સાથે થયા હોત તો તમે ખુશ થાત? મેં કીધું હું એટલો બધો કઈ નીચ નથી કે કોઈક બીજાનું બુરું થતું જોઈને ખુશ થાવ.
3: વેરી બેડ.
0: અરે ખરેખર કહું છું બેન, અરે એવા એવા સવાલો કરે, એવી એવી વાતો કરે. હમણાં મને થોડાક દિવસ પહેલા કે આપણી મેરેજ એનિવર્સરી આવે છે તો આ વખતે આપણે જરા અલગ રીતે ઉજવીએ. એટલે પછી મારે મારાથી કહેવાય ગયું કે આપણે 2 મિનિટનું મૌન પાળીને ઉજવીએ. અરે ગઈકાલે તો એને હદ કરી નાખી. 2 તપેલા ભરીને ભાત બનાવ્યા. મેં કીધું આપણે 2 જણા માટે તો અડધું તપેલું ભાત બહુ થઈ જાત. આટલા બધા ભાત વધી પડશે તો કે એના માટે જ બનાવ્યા છે. ખાના ખજાનામાં વધેલા ભાતની વાનગી બનાવતા શીખડાવવાના.
3: જણા એકબીજાનું માથું ભાંગો એવા છો.
0: ચાલો બેન હું જાઉં.
3: બેસો ને, તમારા સાહેબ હમણાં આવતા જશે.
0: એટલે જ જઉં છું. જો મારી સાથે વાતો વળગશે તો તમારા ટાઈમમાં ભાગ પડશે. અરે માન માન, એમને તમારી સાથે વાત કરવાનો ટાઈમ મળતો હશે અને મને તો એ ખબર નથી કે ટાઈમ મળતો હશે કે નહીં.

0: રિગ્રેટ ઇન ધી લાઈફ. સાચા મોતી મેળવવાની જીદ રાખીએ તો સમુદ્રનું ખારું પાણી પીવાની પણ તૈયારી રાખવી જ પડે ને.
1: હા, આકાશમાંથી વરસતા વરસાદનું પાણી જો પીવું હોય તો ચાતકની જેમ 8 મહિના સુધી રાતો જોવી જ પડે. તમારા બંનેની જોડી જોઈને એવું લાગે છે કે મારો ઠાકર કરે.
0: આવીને ત્યારની મને ખટકે છે અને ક્યાં રાખવું અને કઈક સારી જગ્યા ગોત.
2: ખબર છે ને ગુરુવારે મારે ઓપરેશન નો દિવસ હોય છે.
0: નાસ્તો કરશો ગરમા ગરમ પેટીસ?
2: ના,
0: થોડું ખાઈ લો, સારું લાગશે તમને.
2: અરે હું મારા ઘરે આવ્યો છું કે પછી કોઈના ઘરે મહેમાન બનીને તને ના પાડીને ખાવું હશે તો માંગી લઈશ.
0: સોરી સર.
2: અને સર સર શું માંડ્યું છે? ક્લાસમાં બેઠી છે.
0: કેમ આમ બિહેવ કરો છો? પ્રોબ્લેમ શું છે તમને? તમે આમ ગુસ્સે થઈ જાઓ છો ને એમાં જ મારા મોઢામાંથી સર નીકળી જાય છે.
2: જેમ ચગળવી છે. અરે માથું દુખે છે મારું, દરેક વાતમાં સવાલો શેના કરે છે?
0: પછી આપણે એક કામ કરીએ ને, દરિયા કિનારે જઈને આટો મારતા આવીએ, ખુલ્લી હવામાં તમને મજા આવશે.
2: મને આવા ટાઈલા નથી ગમતા. હું તને શું 20-22 વર્ષનો છોકરો લાગુ છું કે તારી સાથે હાથમાં હાથ નાખીને દરિયા કિનારે ફરવા જાઉં? નથી ગમતું મને આવું બધું.
0: તો તમને ગમે છે શું? એ કોને? લગ્નને આટલો સમય થયો છતાં મને ખબર નથી પડી કે કયા પ્રકારના માણસ છો તમે. મારા હાથની બનાવેલી રસોઈ તમને નથી ભાવતી, મારી ચા તમને કડક લાગે છે, મારું વાંચન તમને બાલિશ લાગે છે, મારી વાતો તમને ફૂલિશ લાગે છે. મારી એકે વાત તમને નથી ગમતી. સમજાય મને કયા પ્રકારના માણસ છો?
2: તારે સમજીને શું કરવું છે?
0: મારે જીવવું છે તમારી સાથે. જ્યારે હોય ત્યારે ધુતકારો છો, ધમકાવો છો. હું પણ એક માણસ છું, ફાડેલું ઢોર નથી. પત્ની છું તમારી, ગામની બીમારીને ઈલાજનો બોજ માથા પર લઈને ફરો છો. તમારો મનનો ઈલાજ કરવાની પણ તમારી ફરજ છે.
2: ઠીક છે, આ બાબતે આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું. ઓકે,
0: પછી ક્યારેક નહીં. આઈ વોન્ટ ટુ ડિસ્કસ ઈટ રાઈટ નાઉ.
2: ચૈતાલી જીદ મૂકી દે.
0: નાઉ ઓર નેવર.
2: ચૈતાલી, મેં તને કહ્યું ને જીદ મૂકી દે. મારે એક ઇમ્પોર્ટન્ટ વર્ક છે.
0: મારી લાઈફ થી ઇમ્પોર્ટન્ટ અત્યારે કાઈ નથી. ટેલ મી, શું પ્રોબ્લેમ છે? મારાથી કેમ ધુતકારો છો મને?
2: ચૈતાલી, તને કહ્યું ને મેમ, મારે માથું બહુ દુખે છે મારું, પ્લીઝ તું આ બધી જીદ મૂકી દે.
0: આ બહાના છે તમારા, મને ઇગ્નોર કરો છો. મને ખબર છે આજે તમારે મને કહેવું જ પડશે કે પ્રોબ્લેમ શું છે.
2: મારે તારી સાથે કોઈ વાત નથી કરવી હમણાં.
0: કેમ? શું કામ?
2: મેં તને કહ્યું ને કે મને ઇરિટેશન થાય છે, મારું માથું દુખે છે. ચૈતાલી
0: સર, સર ઉભા થાઓ. શું થયું? જીતો જીતો જીતો, પાણી લાવ.

0: ખાલી કરવાની નોટિસ આપવા આવ્યો છું.
1: લો લો લો
0: ઘર હવે ટ્રસ્ટની માલિકીનું છે અને આમે તમે તો અપંગ થઈ ગયા છો. અને મારી મોટી વા કહેતી હતી કે તમારા જેવો અપંગ અને પાંગળો માણસ કોઈના કંઈ કામનો હોતો નથી, એટલા માટે જ અમે નવા ચેરમેનને અપોઈન્ટ કરી લીધા છે.
2: પ્લીઝ વેલકમ સર.

0: માંથી બહાર કાઢી રહ્યા છે.
1: આજકાલનો માણસ ભગવાનને બનાવે છે, એની સ્થાપના કરે છે ને એનું વિસર્જન પણ કરી નાખે છે. તો માણસ માણસ સાથે દગો કરે એમાં શું નવાઈ?
0: સાચી વાત છે સર, સાચી વાત છે. પણ શું છે, ક્યારેક માણસની મૂર્ખતા અને એના પરિણામો જ એ ભોગવતો હોય છે.
1: અરે રોહિત, તું એકદમ અડીના સમયે આવ્યો છે.
0: ના, તમારી જગ્યાએ આવ્યો છું.
1: રિયલી? એ તો બહુ આનંદના સમાચાર છે.
2: આનંદના સમાચાર તો છે જ. ગુરુ ઘર બહાર જઈ રહ્યા છે અને ચેલો એમાં નિમિત્ત બન્યો છે.
0: એક મિનિટ શાંતિ. ગુરુએ જ્યારે ચેલાની જિંદગી ઉજાડી નાખી હતી ત્યારે કોઈને દુઃખ નતું થયું? હા, અને આજે જ્યારે ચેલાને પોતાના હકનું મળી રહ્યું છે ત્યારે તમારા પેટમાં દુખે છે?
1: રોહિત, હવે તારે મને ગુરુ દક્ષિણા આપવાની છે.
0: હજી શું આપું?
2: શું બોલી રહ્યા છો તમે? પત્ની છું હું તમારી.
1: ચૈતાલી, મેં ડાયવોર્સ પેપર્સ રેડી કરી રાખ્યા છે. તો રોહિત આવી ગયો ને, તમારે એને શોધવા જવું પડશે. મારે તારી જવાબદારીમાંથી મુક્ત થવું છે.
2: તો ઝેર પીવડાવી દો મને.
1: સૌથી મોટી વાત એ છે એ તારો પ્રેમી છે.
2: તમને મુઠ્ઠી ઉચ્ચારો માનવી સમજતી હતી પણ તમે તો અદના માણસ થી પામર નીકળ્યા. પત્ની છું હું તમારી. તમે મને કઠપૂતળીની જેમ નચાવવા માંગો છો. આંગળીઓમાં જોર નથી રહ્યું તો દોર કોઈ બીજાને આપવા નીકળ્યા છો. પાડેલું ઢોર છું કે ગરીબ બ્રાહ્મણને દાન આપી દેવાય? તમારા જ ઘરમાંથી કાઢવા માટે આવ્યો છે. મારું પાળેલું કૂતરું અડકાયો ડાગ્યો બની ગયો છે.
0: શિષ્ય પૂછ્યું તું મને, શું સંબંધ છે મારા એની જોડે? પૂછ્યું તું કે મને એક પણ વાર? હા, પાંગળો મરી જશે હમણાં. મરી જશે પછી તું બીજાને શોધવા જઈશ ને? નકર તો હું શું ખોટો છું? પરણી જા મને. હા, પરણી જા.
2: તારી સાથે પરણવા કરતા હું મરવાનું

0: મરી જવું છે અને વધારે સહેલું છે તમારા માટે પણ મારી માટે પણ મરી જવું છે અને મરી જવું છે ને અને મરી જવું છે
1: શું કરી રહ્યો છો રોહિત
0: ચોપ એકદમ
1: રોહિત
2: રોહિત મને તારા ઉપર બહુ માન છે એટલું માન છે કે જેટલું માન એક પેશન્ટને ડોક્ટર માટે હોય કાતરને ઓપરેશન થિયેટર માટે હોય લાલ દવાને કાપુસ માટે હોય અને ડોક્ટર સીતાંશુ મહેતા જેવા ગુરુને

0: શિષ્ય માટે હોય.
1: આ માણસ મારો શિષ્ય બનવાને લાયક નથી, બધું છીનવી લીધું છે મારું.
0: શિષ્ય કારે ગુરુ પાસેથી છીનવી નથી લેતો, પણ ન્યોછાવર કરે છે. ગુરુએ આપેલું જ્ઞાન, ગુરુએ આપેલી સમજ, ગુરુએ આપેલું માન સન્માન. અરે સાહેબ, એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણામાં એનો અંગૂઠો આપી દીધેલો. જ્યારે શિષ્ય રોહિતે તમને ગુરુ દક્ષિણામાં તમારું બુઠ્ઠું થયેલું અડધું અંગ આપી દીધું છે. સાહેબ, ગુરુનું કામ હોય છે એના શિષ્યની અંદર ચેતના જગાડવાનું, પણ તમારા શિષ્ય રોહિતે એના જૂઠા શબ્દોના વારથી તમારા શરીરમાં ચેતના જગાવી. તમે જ કહેતા હતા ને કે દરેક વખતે ઘા ઉપર મલમ ન લગાડાય, ક્યારેક એક ઘા ઉપર બીજો ઘા પણ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ.એ. પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મયુરચંદ્ર રાજગોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ સંસ્કૃત.

0: નમસ્કાર મિત્રો, આજનું સુભાષિત હસ્તસ્ય ભૂષણમ દાનમ.
1: હસ્તસ્ય ભૂષણમ દાનમ.
0: સત્યમ કંઠસ્ય ભૂષણમ.
1: સત્યમ કંઠસ્ય ભૂષણમ.
0: શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ.
1: શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ.
0: ભૂષણૈ કિં પ્રયોજનમ.
1: ભૂષણૈ કિં પ્રયોજનમ.
0: મિત્રો, આ સુભાષિતમાં ભૂષણ એટલે કે ઘરેણા, અલંકાર, દાગીના એની વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આભૂષણ, ભૂષણ એ વ્યક્તિની શોભામાં વધારો કરતા હોય છે. વ્યક્તિ સુંદર તો હોય જ, પણ એમાં વધારો કરે, આભૂષણો એ વધારો કરે, અલંકૃત કરે, શોભા વધારે, અને સર્વને સુંદર વ્યક્તિઓ ગમતા હોય છે. સુંદરતા કોને ન ગમે? તો આવા આભૂષણોનું મહત્વ રહ્યું છે. કેટલાક વ્યક્તિને આંતરિક રીતે સુંદર બનાવનારા આભૂષણો એવા છે કે આ બાહ્ય અલંકારોની જરૂર ન પણ પડે. એટલે સુભાષિતકારે કહ્યું છે કે ભૂષણે હિ કિમ પ્રયોજનમ, બીજા અલંકારોની શું જરૂર છે? તો કયા અલંકારો આંતરિક શોભા વધારે છે? તો અહીં દાનની વાત કરી છે. દાન એ હાથનું આભૂષણ છે અને સત્ય એ કંઠનું આભૂષણ છે. જ્યારે કાન એટલે કે શ્રોત્ર એનું આભૂષણ છે શાસ્ત્રનું શ્રવણ. કાન શાસ્ત્રોનું શ્રવણ કરવાથી શોભે છે, સુંદર લાગે છે. દાન આપવાથી હાથની સુંદરતા લાગે છે અને એ જ રીતે સત્યથી માણસના કંઠની સુંદરતા વ્યક્ત થાય છે. તો મિત્રો, બીજા આભૂષણનું શું પ્રયોજન છે, ક્યાં જરૂર છે એવું આ સુભાષિતમાં કહેવાયું છે. આજે આપણે સરળ સંસ્કૃત શીખવામાં બહુવચનવાળા કેટલાક સ્ત્રીલિંગ શબ્દોનો અભ્યાસ કરીએ સર્વનામની સાથે. આગળ આપણે પુલ્લિંગ બહુવચન શબ્દોનો

0: અભ્યાસ કર્યો અને આજે સ્ત્રીલિંગ બહુવચન શબ્દોનો અભ્યાસ કરીએ છીએ. સામાન્ય રીતે એકવચન શબ્દ છે મહિલા, તો એનું બહુવચન થશે મહિલાઃ. શું થશે?
1: મહિલાઃ.
0: એ જ રીતે મુદ્રિકા, વિંટી, તો એનું બહુવચન પણ એવું જ થશે
1: મુદ્રિકાઃ.
0: ફરી આપણે સ્પષ્ટ કરીએ, બહુવચન એટલે બે કરતા વધુ, એક નહીં બે નહીં પણ એનાથી વધુ હોય ત્યારે આપણે બહુવચન પ્રયોગ કરીએ છીએ. નાયિકા એટલે કે કોઈક અભિનેત્રી હોય તો નાયિકા, જો એક કરતા વધુ હોય તો
1: નાયિકા.
0: ગાયિકા,
1: ગાયિકા.
0: લતા,
1: લતા.
0: લતા એટલે વેલી. પરિચારિકા, નર્સ.
1: પરિચારિકા.
0: હા. લેખિકા,
1: લેખિકા.
0: ચાવી માટે કયો શબ્દ છે?
1: કુંજિકા.
0: હા, તો એનું બહુવચન આપણે કરીએ
1: કુંજિકા.
0: હા. સાટિકા,
1: સાટિકા.
0: સાડી, સાડી માટે સાટિકા શબ્દ છે. સાયકલ માટેનો શબ્દ છે દ્વિચક્રિકા, તો બહુવચન શું થશે?
1: દ્વિચક્રિકા.
0: હા. કબાટ, તો કબાટ માટે કપાટિકા શબ્દ છે, કપાટિકા, તો એનું બહુવચન થશે
1: કપાટિકા.
0: ફૂટપટ્ટી માટેનો એક શબ્દ છે માપિકા,
1: માપિકા.
0: હા. અને ફાઇલ એટલે એના માટેનો એક શબ્દ છે સંચિકા, બહુવચન થશે
1: સંચિકા.
0: તો મિત્રો, આ અને વિસર્ગ ઉમેરવાનો છે, પુલ્લિંગની જેમ જ સ્ત્રીલિંગમાં બહુવચન શબ્દ બનાવવો સરળ છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ત્રીલિંગ શબ્દોમાં આની સાથે વિસર્ગ ઉમેરવાનો છે. સામાન્ય રીતે સ્ત્રીલિંગ શબ્દો આ અને ઈ વાળા હોય છે, તો આપણે અત્યારે લતા, બાલિકા, મહિલા, લેખિકા, ગાયિકા આવા આ છેલ્લે આવતો હોય એવા આકારાંત શબ્દોનો અભ્યાસ કર્યો.

0: હવે જેને અંતે ઈ આવતો હોય એવા પદોમાં આપણે અંતિમ અક્ષરને અડધો કરવાનો છે અને પછી યહ શબ્દ લગાવવાનો છે, એટલે કે ય પાછળ વિસર્ગ લગાવવાનો છે. જેમ કે કૂપી એટલે બોટલ, બોટલને આપણે કહીએ છીએ કૂપી, એક વચનમાં આપણે કૂપી કહીએ છીએ. તો બહુવચન બનાવતી વખતે જે પ એટલે કે છેલ્લો અક્ષર છે એને અડધો કરી દઈએ અને યહ શબ્દ લગાવી દઈએ તો બનશે
1: કૂપ્યઃ.
0: હા, તો કૂપીનું બહુવચન થયું કૂપ્યઃ. યુવતી શબ્દ લઈએ તો એમાં અંતિમ ત ને આપણે અડધો કરી દઈએ અને યહ લગાવીશું,
2: યુવત
0: યુવત બનશે યુવત. એ જ રીતે ભગિની શબ્દ લઈએ
1: ભગિન્યઃ,
0: ભગવતી શબ્દ લઈએ
1: ભગવત્યઃ,
0: દેવી
1: દેવ્યઃ,
0: ઘટી
1: ઘટ્યઃ,
0: નદી
1: નદ્યઃ,
0: ડોલ અથવા પવાલી માટે એક શબ્દ છે દ્રોણી
1: દ્રોણ્યઃ.
0: હા, લેખની એટલે આપણે પેન
1: લેખન્યઃ.
0: હા, અંગુલી
1: અંગુલ્યઃ.
0: તો આવા શબ્દો જે છે એ ઈકારાંત છે. તો આપણે સ્ત્રીલિંગ શબ્દોમાં આકારાંત અને ઈકારાંત આવા પદોનું બહુવચન બનાવીને વાક્ય બોલી શકીએ. હવે આપણે આનો અભ્યાસ કરવા માટે નજીક અને દૂર એમ આપણે વાક્ય બહુવચનમાં બનાવીએ. આગળ આપણે જ્યારે એક વચનમાં એમ કહેતા હતા સા બાલિકા, એક વચનમાં દૂર કોઈ બાલિકા ઉભી હોય ત્યારે આપણે શીખ્યા હતા કે
2: સા બાલિકા.
0: પણ હવે ત્યાં દૂર ઘણી બધી બાલિકાઓ હોય તો સાનું પણ આપણે બહુવચન કરવું પડે અને બાલિકાનું પણ બહુવચન કરવું પડે. તો સાનું બહુવચન થશે તાહા, સાનું બહુવચન થશે
1: તાહા,
0: અને બાલિકાનું બહુવચન આપણે હમણાં જ શીખ્યા
1: બાલિકાહા.
0: તો આ રીતે વાક્ય બનશે તાહા બાલિકાહા. દૂર વ્યક્તિઓ માટે આપણે હમણાં વાક્ય બનાવીએ.

0: ધારો કે મહિલા શબ્દ લઈએ, દૂર ઉભી છે, એક કરતા વધુ મહિલાઓ દૂર છે, તો વાક્ય બનશે
1: તાહા મહિલાઃ.
0: સરસ. દ્વિચક્રિકા, સાયકલ લઈએ, ઘણી બધી સાયકલો દૂર છે,
1: તાહા દ્વિચક્રિકાઃ.
0: હા, શિક્ષિકા શબ્દ લઈએ,
1: તાહા શિક્ષિકાઃ.
0: ચાવી લઈએ,
1: તાહા કુંજિકાઃ.
0: સેવિકા શબ્દ લઈએ,
1: તાહા સેવિકાઃ.
0: તો આ બધા દૂર છે એટલે તાહા. હવે ધારો કે નજીક છે, આપણી બાજુમાં હોય, તો જેમ આપણે એક વચનમાં શીખ્યા હતા કે એશા મહિલા, એક વચનમાં એશા મહિલા. હવે એશાનું બહુવચન આપણે કરવાનું છે એ તાહા. એશાનું બહુવચન થશે
1: એ તાહા.
0: તો જેવી રીતે આપણે આગળ જોયું કે શાનું બહુવચન તાહા થયું, તો એશાનું બહુવચન એ તાહા થયું. તો અભ્યાસ માટેના વાક્યો બનાવવા હોય કે આ બાલિકાઓ છે, આપણી બાજુમાં બાલિકાઓ હોય તો આપણે બનાવીએ કે આ બાલિકાઓ છે.
1: એતાહા બાલિકાઃ.
0: સરસ. સેવિકા શબ્દ લઈએ,
1: એતાહા સેવિકાઃ.
0: થાળી માટેનો એક શબ્દ છે સ્થાલિકા,
1: એતાહા સ્થાલિકાઃ.
0: હા, ખૂબ સરસ. તો આપણે અહીંયા જેમ આકારાંશ શબ્દો લઈએ, એવી રીતે ઇકારાંશ શબ્દોનો પણ અભ્યાસ કરી શકીએ. પણ યાદ રાખવાનું કે યહ લગાવવાનું છે. તો યુવતી શબ્દ લઈએ,
2: યુવત્યઃ.
0: સરસ. તો એક વચન માટે જેમ આપણે શીખ્યા હતા એશા યુવતી, તો બહુવચન થશે એતાહ યુવત્યઃ. એશા ભગિની,
1: એતાહ ભગિન્યઃ.
0: ભગિની નો અર્થ છે
2: બેન,
0: બહેન. કૂપી શબ્દ લઈએ, એશા કૂપી, તો બહુવચન થશે
1: એતાહ કૂપ્યઃ.
0: હા, આપણી પાસે આંગળીઓ છે, હું એમ કહું કે આ એક આંગળી છે, તમારે બહુવચન બનાવવાનું છે. એશા અંગુલી,
1: એતાહ અંગુલ્યઃ.
0: સરસ. તો આ રીતે એશા નું બહુવચન આપણે એતાહ કરવાનું છે. હવે પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય તો આપણે એક વચનમાં જેમ શીખ્યા હતા કા મહિલા, તો બહુવચનમાં પણ આપણે પ્રયોગ કરવો જોઈએ કાહા મહિલાઃ. કઈ મહિલાઓ, કોણ મહિલાઓ?
2: મહિલાઃ.
0: હા, તો જવાબ આપી શકાય તાહા એતાહ. પણ પ્રશ્ન પૂછવો હોય તો
2: કાહા
0: કાહા. બરાબર. આપણી સામે ઘણા બધા કપાટ એટલે કે કબાટ હોય, ઘણી તિજોરીઓ હોય, અને કઈક વસ્તુ લેવી હોય કે મૂકવી હોય, તો ઈશારો કરવામાં આવે, પૂછવામાં આવે, પેલી તિજોરીઓમાં જોઈ લો, તો તમે કઈ પૂછો કે ભાઈ કઈ તિજોરીઓ, તો એનો પ્રશ્ન શું બનશે?
2: તાહા કપાટિકાહા.
0: સરસ. ધારો કે નૌકાઓ હોય નદીમાં અને આપણે એમાં બેસવાનું હોય, પણ કઈ નૌકામાં બેસવાનું હોય એમ બહુવચન બધામાં પૂછીએ
2: નૌકાહા,
0: કે કઈ નૌકામાં બેસવું છે એમ પૂછવું હોય તો
1: કાહા નૌકાહા.
0: હા, એટલે કે આપણી કઈ નૌકા છે, કઈ નૌકાઓ છે જેમાં આપણે બેસવાનું છે. આ બધા બહુવચન શબ્દો પ્રશ્નો થાય. ધારો કે કોઈ કાર્યક્રમમાં છે અને છાત્રાઓ બાલિકાઓ ભાગ લેવાની છે, તો એનાઉન્સર પૂછે કઈ બાલિકાઓ સ્ટેજ ઉપર આવવાની છે, તો પ્રશ્ન એમ જ પૂછે કાહા છાત્રાહા. ખ્યાલ આવ્યો? તો અહીં આપણે કાહા એક વચનની જગ્યાએ બહુવચન પૂછીએ. તો પ્રશ્ન પૂછવા માટે કા મહિલા એવું એક વચન છે, તો બહુવચન થશે કાહા
1: મહિલાઃ.
0: ઇકારાંત શબ્દનો પણ એકવાર અભ્યાસ કરી લઈએ. અંકની એટલે કે પેન્સિલ, એક વચન પ્રશ્ન પૂછાય કા અંકની, કઈ પેન્સિલ છે, ક્યાં છે, કઈ છે, તો એનો જવાબ આવશે, આપણે બહુવચનમાં પ્રશ્ન કરવો હશે તો
1: કાહા અંકન્યઃ.
0: સરસ. એટલે અહીંયા યહ કરવાનો છે, યહ. તો મિત્રો, જેમ શાનું બહુવચન તાહા થયું, એશાનું બહુવચન એતાહા થયું, કાનું બહુવચન થશે
2: કાહા.
0: હવે આપણે અંતિમ ભવતી શબ્દનો પણ સર્વનામનો અભ્યાસ કરીએ. ભવતી આપણી સામે કોઈ હોય તો માનવા શબ્દ છે, આપણે સામે કોઈને બોલાવતા હોઈએ, તો કોઈ મહિલા હોય તો આપણે એમ કહીએ ભવતી મહિલા, તમે મહિલા છો. પણ ઘણી બધી મહિલા હોય તો એનું પણ બહુવચન કરવું પડે ને, તો ભવતી શબ્દનું બહુવચન થશે
2: ભવત્યઃ.
0: આ પણ ઇકારાંત શબ્દ છે એટલે ઈનો યહ કરવાનો છે. તો ભવતી શિક્ષિકા બહુવચન થશે
1: ભવત્યઃ શિક્ષિકાઃ.
0: ભવતી નર્તકી ઈ વાળો શબ્દ છે
2: ભવત્યઃ નર્તક્યઃ.
0: વાહ. ભવતી

0: सेविका,
1: भवत्याः सेविकाः।
0: खूब सरस। भवती परिचारिका,
1: भवत्याः परिचारिकाः।
0: गृहिणी शब्द लिए, भवती गृहिणी,
1: भवत्याः गृहिण्यः,
0: गृहिण्यः,
1: गृहिण्यः।
0: हाँ तो मित्रों, अपने बहुवचन स्त्रीलिंग शब्दों में आकारण शब्द हो तो आहा इतले के एक मात्रा अने विसर्ग लगावानो छे। जरे इकारांत शब्द हो त्यारे अंतिम वर्णनो अर्ध।
2: अरे आ गामडાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ।
3: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને।
2: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે।
3: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં।
2: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
3: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ।
2: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો।
3: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર। અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો।
2: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।
4: હેલો, હાય, નમસ્કાર, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન। આજે આપણે હિમાચલ પ્રદેશની સફર પર જવાના છીએ। હિમાચલ એટલે કે હિમ પ્લસ આંચલ, અર્થાત કહેવાય છે હિમ જેના પાલવમાં છે તે અથવા તો બરફનો પ્રદેશ। અતિ સુંદર, અતિ કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિની ઈશ્વરી બક્ષિશ પામેલું વાસ્તવિક નંદનવન એટલે સ્વર્ગ એટલે હિમાચલ। હિમાચ્છાદિત ઉન્નત શિખરોથી વીંટળાયેલી લીલી છમખીણું સાંકડી ખીણ, કોતરમાંથી ખળખળ વહેતી અથવા તો ખીણમાં શાંતિ અને સ્વચ્છતાથી વહેતી નદીઓ, દેવદાર અને ઓકના ઘાટા જંગલો, પુષ્પોથી ભરેલા બીડો, હિમનદી અને ઊંચાઈ પર આવેલા સરોવરો, આ બધું ભારત ભૂમિના આંગણે દિવ્ય સ્વર્ગીય સૌંદર્યની લાણી કરે છે। એ નિસંકોચ કહેવાય કે આ હિમાલય રત્ન એ સહેલાણીઓનું સ્વપ્ન અને આનંદ છે। સ્વાતંત્ર્ય પછી આ વિસ્તારમાં 30 રજવાડા ભેગા કરી દેવામાં આવ્યા અને 15 એપ્રિલ 1948 હિમાચલ પ્રદેશનો જન્મ થયો। 1966 પહેલી નવેમ્બરે પંજાબનું પુનર્ગઠન થતાં પંજાબના કેટલાક વિસ્તારોને હિમાચલ પ્રદેશમાં સમાવવામાં આવ્યા। આખરે 1971 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશને તેનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો। તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન। નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં। આ સફર ઘણી લાંબી છે અને જાણવાનું ઘણું બાકી છે। મળીએ નાનકડા બ્રેક બાદ।

હિમાચલ પ્રદેશના શાંતિપ્રિય લોકો તેમની પ્રમાણિકતા, સહનશક્તિ અને કરુણાગત માટે જાણીતા છે. મોટે ભાગે હિન્દુ ધર્મ પાળે છે અને દરેક ગામને એની પોતાની પરંપરાગત દેવી હોય છે. આ રાજ્યમાં હજારો નાના મોટા મંદિરો આવેલા છે. એ દેવભૂમિના નામથી કે પરમેશ્વરના નિવાસના નામથી ઓળખાય. આ ઉપરાંત હિમાચલ તેના રંગરંગીન મેળા અને ઉત્સવોનો પ્રદેશ છે, જે તેની શૈલી અને આકર્ષક ભપકાપૂર્ણ દેખાવમાં અજોડ છે. ખૂબ મહત્વના મેળા છે અંબાનો મિંજાર, મંડીનો શિવરાત્રી મેળો, કુલ્લુનો દશેરા મેળો, રામપુરનો લવી મેળો અને સિરમોરનો રેણુકા મેળો. આ રળિયામણું સુંદર રાજ્ય મોજ કરવા આવેલા અને દરેકને, દરેક સાહસિકોને તેમનું ધ્યેય હાંસલ કરવાની અનેક તકો પૂરી પાડે છે. ઉપરાંત અહીંયા ટ્રેકિંગ, પર્વતારોહણ, મત્સ્ય ઉદ્યોગ, નદી પર તરવાની સહેલ, બરફ પર સરકવાની સહેલ, ગોલ્ફ, એન્જિન વિનાનું ઉડ્ડયન, આવી રમતો માટેનું આ એક આદર્શ સ્થળ છે. મોહિત કરી મંત્રમુગ્ધ કરતા પ્રદેશની મુલાકાત લેવી અતિ આનંદકારી અને સુખદ સંતોષપ્રદ અનુભવ છે. તમે ક્યારે ગયા છો હિમાચલ? આપણી આ સફર ચાલતી રહેશે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હવે આપણે જાણીશું એક સુંદર મજાના શહેર વિશે, હા, જે આઈ થિંક આપણે થ્રી ઇડિયટમાં પણ જોયું છે. હા, હું વાત કરી રહી છું શિમલા. વિશ્વનું મોટામાં મોટું ગિરિમથક અને હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા 2100 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અતિ વિસ્મયકારી એવું એનું સૌંદર્ય અને એની મોહક આકર્ષકતા. સૌપ્રથમ ગોરખા યુદ્ધ દરમિયાન બ્રિટિશ અફસર લેફ્ટનન્ટ રોઝની નજરે ચડતા અહીંના ગાઢા જંગલોની વચ્ચે સ્થિત દેવી માતા શ્યામલા એટલે કે પાર્વતી માતાના મંદિરના નામ પરથી તેનું નામ એટલે શિમલા પડ્યું. બ્રિટિશ શાસન દરમિયાન શિમલા બ્રિટિશરોનું માનીતું ગિરિમથક અને ભારતનું ઉનાળુ પાટનગર બન્યું. હવે અહીંયા આવેલા અમુક પ્લેસ વિશે વાત કરીએ. પહેલું છે રિજ. શિમલાના હાર્દસમા વિસ્તારમાં આવેલી આ વિશાળ ખુલ્લી જગ્યા શિમલાનું મોટું મહત્વનું આકર્ષણ કેન્દ્ર છે. મોલ અને વલ્લડ બજારમાં થઈને ટહેલવા નીકળતા સહેલાણીઓ અહીં ભેગા મળે છે અને શિમલાની મોહકતા અને રમણીયતા માણે છે. હા, એ જ જગ્યા છે જે દરેક ફિલ્મોમાં દેખાડવામાં આવે છે. નેક્સ્ટ છે ક્રાઇસ્ટ દેવળ. ઉત્તર ભારતનું બીજા નંબરનું પુરાણું દેવલ 1846 થી 1855ની વચ્ચે બંધાયું હતું. શહેરનું તરત જ નજરે પડતા સ્થાનમાંનું આ એક છે. તે રિજની સીમા પર આવેલું છે અને ઈસુ ખ્રિસ્તનું આ નિયમોથી સ્થાપત્ય એના પૌરાણિક મૂલ્ય માટે નોંધનીય છે. આગળ હજુ ઘણું ફેમસ છે અને જાણીતા સ્થળો વિશે તમને જણાવવાનું બાકી છે. ક્યાંય જતા નહીં, શિમલામાં ક્યાં સફર કરવાની છે એ પણ જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: I hate you.

આપણે હતા શિમલાની સફર પર. મોલ રોડ શિમલાના મુખ્ય બજારમાં ખાણીપીણીની ચટાકેદાર વાનગીઓની અનેક દુકાનો ઠેર ઠેર આવેલી છે. અહીંનું ગેટે થિયેટર જૂના બ્રિટિશ થિયેટરની પ્રતિકૃતિ છે અને શિમલાનું સાંસ્કૃતિક નાભિકેન્દ્ર પણ. રિજ પર, માલ રોડ પર અને બક બજારમાં વાહનોને પ્રવેશ બંધી છે, એટલે તમે ત્યાં વાહન લઈને જઈ શકો. નેક્સ્ટ છે લક્કડ બજાર. તે રિજની નજીક આવેલું છે અને લાકડાની યાદગાર ચીજવસ્તુઓ ખરીદવા માટે પ્રખ્યાત પણ છે. સહેલાણીઓ અહીંની સ્કેટિંગ રિંગની પણ મુલાકાત લેતા હોય છે. એના પછી જોઈએ કાલીબારી મંદિર. તે જનરલ પોસ્ટ ઓફિસની તરફ સ્કેન્ડલ પોઈન્ટની નજીક આવેલું છે. દેવી શામલાની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. હવે આગળ જશો તો આવશે જખુ મંદિર. શિમલાનું ઊંચામાં ઊંચું શિખર જખુ, એટલે કે જખુ ટેકરી, અને અહીંયા હનુમાનજીનું મંદિર છે. શિમલા અને તેની આજુબાજુના વિસ્તારોનો નજારો અહીંયાથી માણી શકાય. મંદિર સુધી ખ્રિસ્ત દેવળ થઈને રિજ પરથી પગે ચાલીને જઈ શકાય. મંદિરે જવા માટે ટટ્ટુ કે ટેક્સી પણ ભાડે મળી શકે છે. હજુ આગળ તમને જાણવાનું ઘણું બાકી છે. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

આપણે સાંભળી રહ્યા છીએ ભારત પ્રવાસ અને પર્યટન, શિમલાની વાત કરતી હતી. અહીંયા આવ્યું છે એક રાજ્ય સંગ્રહ સ્થાન, શહેરના પશ્ચિમી છેડે આવેલું અને તેમાં પુરાણા શિલ્પ સ્થાપત્યો અને પહેરી રાજ્યના નાના ચિત્રકામો પ્રદર્શિત કરવામાં આવેલા છે. નેક્સ્ટ અહીંયા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ. 1964માં સ્થપાયેલી આ પ્રતિષ્ઠા પ્રાપ્ત સંસ્થા બ્રિટિશ વસાહતી મકાનોમાંની એક જૂની વાઇસ રીગલ લોજમાં સ્થિત છે. મકાન 1888માં બંધાયું હતું અને તે સ્કોટિશ બોરોનિયલ અને ઇંગ્લિશ રેનેસાં શૈલીનું સુંદર મિશ્રણ છે. એનો અંદરનો ભાગ સુંદરતમ કાષ્ટ કલા માટે જાણીતો છે. શિમલાનું વિદ્યુત પ્રકાશવાળું આ પહેલું મકાન હતું. 1940 સુધી વાઇસ રીગલ લોજે બ્રિટિશ શાસકોની ઉનાળુ બેઠકનું સ્થળ હતું. હવે શિમલાની આસપાસ ઘણા ફરવાલાયક સ્થળો પણ છે, એની માહિતી હું તમને આપીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. આપણે સાંભળી રહ્યા હતા ભારત દર્શન અને પર્યટન. હવે શિમલાની આસપાસ ઘણા એવા સ્થળો છે જે ફરવાલાયક છે. એમાંથી એક છે ચેલ. પતિયાળાના મહારાજા ભૂપેન્દ્રસિંહ ઉપર 1891માં રાજા કિચનરે શિમલામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી તેમણે લીલોતરી ભરપૂર વનરાજી વચ્ચે આ સુંદર નાનકડું ગિરિમથક સ્થાપ્યું. ચેલ 3 ટેકરીઓ પર પથરાયેલું છે. રાજગઢ ટેકરી પર મહેલ છે, પાંડવ ટેકરી પર જૂનું રહેઠાણ એટલે કે બરફ દ્રશ્ય છે, અને સિદ્ધ ટીંબા બાબા સિદ્ધનાથના મંદિર માટે જાણીતું છે. આ મહેલ વિશે દેવદાર વૃક્ષોની ઘેરી ઘટાની વચ્ચે આવેલું લીલી છતવાળું આ સુંદર મહેલ 1891માં બંધાયું હતું. આજે એને હેરિટેજ હોટલમાં ફેરવી નાખ્યો છે. અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ એક ટેકરી પર 2444 મીટરની ઊંચાઈ પર 1893માં બાંધવામાં આવ્યું હતું. વિશ્વમાં ઊંચામાં ઊંચું ક્રિકેટ અને પોલો માટેનું ગ્રાઉન્ડ અહીંયાનું જાણીતું છે. ચેલ વન્યજીવન અભયારણ્ય વિશે કહીએ તો કીહોના ઘોરલ, ભસતા હરણ, સાંબર, લીલા જંગલી મરઘા, ખાલીજ અને તીતર અહીં જોવા મળે છે. આગળ તમને ઘણું જણાવીશ. જોડાયેલા રહો મારી સાથે, કેમ કે સફર બાકી છે. ભારત દર્શન અને પર્યટન.

અમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત દર્શન અને પર્યટન. આપણે શિમલાની આસપાસ જોવાલાયક સ્થળો વિશે વાત કરી રહ્યા હતા. એમાં એક જગ્યા છે કુફરી. આબેહૂબ ચિત્રમાં દર્શાવ્યું હોય એવું આ નાનકડું ગામડું સહેલાણીઓમાં ખૂબ જાણીતું છે. શિયાળા દરમિયાન શિયાળુ રમતોના શોખીનોના ટોળે ટોળા અહીંયા સ્કીઈંગ એટલે કે બરફ પર સરકવાની સહેલ માટે આવી પહોંચે છે. અહીં એક નાનકડું પ્રાણી સંગ્રહાલય પણ છે. હિમાલયન પ્રાકૃતિક ઉદ્યાન અહીં છાવણી માટેની પૂર્ણ સુવિધા પૂરી પાડે છે. ફાગુ કુદરતી દ્રશ્યો માટેની જગ્યા હિન્દુસ્તાન તિબેટ રસ્તા પર આવેલું છે. અહીંયા એક જગ્યા છે મસુબ્રા. ગાઢ જંગલની વચ્ચે આવેલું આ સ્થળ દેવી દુર્ગાના મંદિર માટે જાણીતું છે. તેનાથી આગળ જાઓ તો નલદેહરા. ભગવાન નળનું સ્થાનક નલદેહરા ગંધતુરના ગાઢ જંગલ માટે તેમજ નવકાણાવાળા 68 ગોલ્ફ મેદાનો માટે જાણીતું છે. પુરાણું નાગ મંદિર પણ અહીંયા આવેલું છે. ટટ્ટાપાણી નલદેહરાની 25 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામ ગરમ પાણીના ઝરા અને મંદિરો માટે જાણીતું છે. નરકંડા બરફ પર સરકવાની સહેલ માટેનું આ રમણીય સ્થળ સુંદર નજારો પૂરો પાડે છે. હટુ શિખર અને પુરાણું હટુ માતાની મૂર્તિ અહીંયા જોવાલાયક છે. હવે હું તમને લઈ જઈશ કસોલી. આ નામ તો ઘણું સાંભળ્યું હશે. 1927 મીટરની ઊંચાઈ પર આવેલું ચિત્તહર કસોલી તેના વસાહતી આકર્ષક દીવદાર અને પાઇન વૃક્ષાદિત લીલોતરેથી ભરચક વાતાવરણ તેમજ પ્રાકૃતિક દ્રશ્યો અને સ્વચ્છતા માટે નોંધનીય છે. તેની સ્થાપના 1841માં બ્રિટિશરોએ કરી હતી અને તેને લશ્કરી કેમ્પ માટેના આરોગ્ય ભવન તરીકે પણ વિકસાવ્યું છે. 1900માં સ્થપાયેલી અહીંની પાસ્ચર સંસ્થા દેશની જૂનામાં જૂની સંસ્થા છે. કસોલી સોલન જિલ્લામાં આવેલું છે અને કાલકા સિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ધરમપુરથી માત્ર 12 કિલોમીટરના અંતરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત દર્શન અને પર્યટન. આજના એપિસોડમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દીથી મળીશું અને નેક્સ્ટ ટાઈમ શરૂઆત કરીશું આપણે ચંબાથી. યસ, હવે આ જગ્યા પણ ઘણી ફેમસ છે. કેમ જાણીતી છે, કેમ અહીંયા જવા લાયક આ સ્થળ છે એના વિશે આપણે જાણીશું. મારી આ સફર ચાલુ રહેશે ભારત પ્રવાસ અને પર્યટન. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઔર તુમ મઝા લે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. છેલ્લે આપણે અટક્યા હતા કે રાજુ એ ગામના દરેક લોકોને કહી દે છે કે હવે એ ત્યાં જ રહેશે જ્યાં એનું જીવન લખાયેલું છે. પોતાના આ ભાવને એ હવે ત્રીજા ભાવમાં કદી નહીં વાળે. ત્યારે નાનિયાને આ વાત લાગી આવે છે જ્યારે ગામના લોકો એ તેને કહી આવે છે. આગળ શું થાય છે જાણીશું આજના એપિસોડ. મમતે ચડેલા નાનાએ 8 દિવસમાં બહેરું કર્યું અને જગતનું મેણું ભાગ્યું. પણ કાળું તો ઉલટાનું ખુશ થયો. અનેક કારણ હતા. એક તો રાજુની છાતી ઉપર આવતી સદાય માટે અટકી કોઈ ભૂળવી નાખશે એવો ડર ટળ્યો, અને બીજું પોતાની વાત રહી ગઈ. ત્રીજું, બે બહેરા વચ્ચે ફસાયેલો નાનીઓ મોડો વેલોએ, અરે કાળુની ગણતરી તો આ 15 દિવસની અંદર જ હતી, ઠેકાણે આવી જશે. નાનિયા ભેગી રહેતી પેલી માલી ડોસીનો ગાંઠ એ ધોબીના કૂતરા જેવો થઈ ગયો હતો. આ બધી ગણતરી ગણતા કાળુને દુઃખ થઈ આવતું. ડોસીને બાપડીને મરતી ઘડીએ દુઃખના દન આવશે. નાથીઓ તો પહેલેથી જ ઠેકી પડ્યો હતો,

રણછોડ છોકરા છૈયા લઈને હળવેકથી ખસી ગયો. દાનિયાની ખોડીને ડોશીનો ખાડા પાર ચાલે જતો હતો અને આ નવીને સુખ માળવા આવી હતી. કાંઈ ડોશીનો મિજાજ વેઠવા તો નથી આવી, પણ અંતે તો કાળુએ છે જેવા લાગણી ત્યારે ડોશીએ આવા પાંચ પાળામાં પગ પડે એવું કર્યું જ છે. આ મનમાં મનાવ્યું, પણ બધા બાબતમાં રાજુ માટે થયેલી નિરાંતે કાળુના હૈયા પર અનેક મનનો બોજો ઉતારી નાખ્યો. હવે તો એક લગ્ની હતી રાજુને બને એટલી મદદ કરવી અને એને સુખી કરવી. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

પોતાની સાસરી એટલે કે રાજુનું ઘર નજીક હોત તો કાળુ બે હાથે બેઉ ઘરની ભાવત, પાંચ ગાઉ દૂર હોવા છતાં એની લગ્ની તો એવી જ હતી. તેથી જ તો વહેલું મોડું કરીને પોતાનું શિયાળુ ખેડ ને ડાંગરના ખળા વગેરે પાર પાડવા માગતો હતો. એક દિવસ પત્નીને કહ્યું, ચાર દનમાં બે વાડાની એકીડી ખેડ તાણીને સાસરાના ગામ જવું છે, તું જરા બળદો માટે એક ભારો ચાર વધારે લાવ ને. કાળુએ દૂધમાં લોટ બાગતા કહ્યું. ઘીની ઉની વાટ મૂકી ભલીને રીસ ચડી. આ શું જોઈને બોલતા હશે, ઘરમાં તો બાર હાથનો વાંસ ફરે છે ને, તમારું જ સુધારો ને એક ફેરા. આપણું તો સુધાર્યું જ છે ને, ચૂરમાં જેવી હતી તો ખેડ કરી નાખી. આખા ગામમાં આપણા જેવો વાડો સુધાર્યો છે કોઈએ ભાળ? અહીં કાળુએ લાલ આંખ ઉલાળી અને ચૂલામાંથી કુલડી કાઢતા કહ્યું, લાવ તાંસળું લાવ હેડ. તાંસળું લાવતી ભલીએ કહ્યું, બીજું બધું એ કામ છે ઘરમાં, કમાવાની દાનત હોય તો, વાણિયાનું ઘોડું તો વાડામાં જ હણહણે ને વાડામાં હણહણતું હોય તો, આવે તો આ લાવે ત્યારે જ ને, તલ તો હજુ લીલા ખાપચા વેળજે છે ને, એ વટાશે તો ક્યાં ક્યાં પામશે ને. લાવ ઘી લાવ હેડ. જરા આંતરડામાં ખંખોડાય ખંખરોટાય એટલું તો પડવા દે. કાળું હસ્યું ને વાણિયો પેલું પાંચ પાંચ શેરીયું કુલ્લું મેલી ગયો છે, એને ભેંસના જણે બાંધવાનું. ભલીએ છણકા સાથે કહ્યું, ભરાશે એ તો, નહીં ભરાય તો એ રોશે રાતી પાઘડીવાળા. ભેંસ કહીએ ના તો નથી આલી. કેમ નથી આલી? રૂપિયા તો તમારા ડોસાએ ઘરમાં ગોલી ગાલ્યા હતા ને, એટલે કાઢીને આલ્યા હશે. કાળુને દાંત ચડતા એ ગુસ્સે તો થયો, પણ કરે શું, ડગલે ને પગલે ક્યાં કંકાસ કરે. ઉલટાનો હસ્યો, શેઠે જાણે છે કે ભેંસ કઈ ખાણ વગર ન દૂજે, ને આ ભેંસને ખવડાવતા હશો. અરે ગાંડી, આપણે ભેંસ જેવા જ છીએ ને, તને ખબર છે આપણામાં વિવાહ કરવાનો હોય ત્યારે કન્યાવાળા પેલું આંગણામાં ઢોર ઢાંખર જુએ, આપણું ધન જુએ ને વાણિયાનું ધન આપણને, એને ઘરાક ઉપર કન્યા મળે, સમજી? મારા બાપ કહેતા હતા, આપણા કપાળમાં તો કાઢીએ ને તો ઘી, ને પામીએ તો છાસ, ને વાવીએ તો ઘઉં, ત્યારે પાકે કોદરા. કાળુની વાતમાં ખાવાનું પૂરું થયું અને ભલીએ એની વાતો સાંભળવા ઊભી રહી ન હતી. ભેંસનું ખાણ ઠારતી હતી.

0: તુમ ના મેં
1: અરુણના અજવાળા હજુ પૂરેપૂરા ન હતા ઉતર્યા. ગામના પડીના લોકો હજુ એ હમણાં જાગતા હતા. એક બીમાર પડેલો પરમો ડોસો, એ તો 8 દિવસથી જાગતા બેઠા હતા. ઉધરસ આડું પાછું કરી દેતા હતા. કાળું હણ લઈને નીકળ્યો ત્યાં રામો બાણું ઉઘાડતો હતો. અલા કાળુભાઈ, રામાએ બગાસું ખાતા કહ્યું. તી તો ઊંઘ બાંધી છે કે શું? કેમ? કાળુ જરાક ચમક્યો. કેમ કે અમે 4-5 જણા છીએ તો એ ખળોમાં હજુ સાળ પડી છે ને સેઢા વાઢવાનું ક્યાંય ઠેકાણું નથી. કાળુએ જવાબ આપ્યો. તું તો ભાઈ માનવી વાળો છે ને ખેતી એ તો માનવીની ભવાઈ. મારા જેવા એકલ દોકલ વેલા મોડી ન કરે તો અવતારની ભવાઈ ભાંગી જ પડે ને, કહેતા કાળુ નીકળી ગયો. ફળીના જાંબા બહાર ખેતરે ખેતરે મકાઈના ભારા ભેગા કરી આગલા વાળ્યા હતા. સેઢા વધાઈ ગયા હતા ને ખેતર ખેડાઈ ચૂક્યા હતા. કાળુ જેવાના ખેતરમાં તો ઢેફાઈ માગા નીચે દબાઈ આટો બની બેઠા હતા. ઘઉં ઓરે એટલી વાર હતી, પણ તે એની વખત આવે એને ટાટ પડે ત્યારે ને. કાળુએ ખળામાં પડેલી ડાંગર પર અજવાળિયાની શીળી રીતે મસળી લીધી. કોઠીમાં ઠેકાણે કરતાકને ભલીના છંછણાટ છતાંય ઉપડ્યો સાસરીમાં. ઘરમાં કરતાંય અહીં કામ કરવામાં કાળુને કોણ જાણે કેમ

તો નામ જ ન મળે. કોદરાનો રોટલો ને છાસ ડુંગળી સાથે, પણ એમાંય એને અનેરો સ્વાદ લાગતો. કોઈ પણ સ્વાગત પૂછતો ત્યારે કહેતો, રોટલા ઘડતા રાજુના હાથની મીઠાશ તો નહીં ઉતરી આવી હોય ને ખવાય છે એટલું બધું. જાણે આ ભાવની ભૂખ ના મરી હોય. આ બધાનું એકમાત્ર કારણ રાજુ હતી, અને કાળું એને કળી ગયો હતો. પણ બીજી બાજુ આ અલબેલી રાજુના ઘર સંસારનો વિચાર કરતા એ કંપી ઉઠતો.

કોઈવાર તો નાનિયાને જતી અટકાવતી પોતે મહાપાપ કર્યો એવું વિચારતો અને શંકા ઉઠતી કે પછી રાજુ ક્યારે ધણી મરે અને ક્યારે પોતે એને નાતરે જાય. એની વાટ જોઈ રહી છે ને એક દિવસ કાળોનો ઘાસનું ગાડું ભરાવતી ગાડા ઉપર પૂળા નાખી આપતી રાજુનું અંતર કરવાનો પ્રયત્ન કર્યો. કહ્યું, મારા કાકાજીને કંઈ દવા કરાવો ને, દને દને નંખાતા જાય છે. અટકળે શી દવા કરાવું, ડામે તમે જોયું નથી એમનું દિલ? ડામનો દેનાર કોઈ ઉઠ્યો ને પાસામાં દીધા તો કોઈએ બધા પાસળા ફૂંકી બાળ્યા ને ડાકલા પૂરવામાં તો કંઈ કસર નથી રાખી. મારું આણું કરાવ્યું ત્યારે પૈસો પૈસો ખોળામાં ઘાલ્યો. બધા સંબંધીઓએ પૈસા એ 3 રૂપિયા હતા તે માલ્લામાં પૂર્યા. લોળીઓ માદળિયા અને એમના હાથની વિંટીઓ એ ખોઈ. પણ તોય પણ એમ દુઃખ ક્યાં ડામ દેશે? મને તો આ અંગે રોગ લાગે છે. અંગરોગ હોય તો આપણે કાંઈ વેચ છીએ? તેના મૂળાંગડા કાંઈ નહીં મળે તો 5 શેર પેટમાં ગયા હશે. એને નિશ્વાસ નાખતા કહ્યું, એ બધું એ જાણે પથ્થર ઉપર પાણી. રાજુની પડી ગયેલી સુરત કાળુને વધુ ખાતરી કરાવી. ના ના, એવી કઈ રીતે? એને આ ધણીને ઘર છોડવું જ નથી, નકર બજારી એના ભાથા હતા એટલા તીર તો નાખી જાય. પછી એ શું કરે? માલ્લાવાળા બોકડા કુકડા માગે તો દામ દેનાર અફેણ કંસાર ખાતા જાય ને બાળતા જાય. જ્યારે મૂળાગડાવાળા તો પાયલું અપાવે પાવલે એમને ત્યાં ધક્કા ખાવા ન પાડે.

ગાડી ભર્યા પછી બીડીનો દમ લેવા બેઠેલા કાળુએ કહ્યું, તું કહેતી હોય રાજુ તો આપણે પેલા ભભૂતસેન માં દેવાવાળાને ત્યાં દવા કરાવીએ. હાય હાય, મટાડે તો વળી શું જોઈએ, મારા પિયરનો એક આંટો જ રહ્યો ને, એ વેચી ખાઓ. રાજુ ખુશ થઈ ઉઠી, એના ચહેરા ઉપર નરી લાચારી. કાળુના વિસ્મયનો પાર ન રહ્યો. યુવાન રાજુના અંગ પર પગમાં ઠાઠા રૂપાના તાંતણા હતા ને દાગીનામાં ગણો ના ગણો નાકે પાલીએ ભાર સોનાનો ટાંકો હતો. આ સિવાય બલોયા પર ચાંદીની ચીપો ને સાત ભારની ચાંદીની કાંકણી, એ ઉપરાંત પેલી પોતાની ડોકમાં ચારે આનાની કીડિયા હશે. ખરસાંડીને ડાળ પાંદડા હોય તો રાજુને અંગે કંઈ ધણ્યું હોય. કાંટો બાંટો તો ઠીક છે, પણ રાજુ તો બાવાને તેડી લાવવા, એને ગળ્યું આ કામ ના થાય તો એ તો અમે ફૂટી લઈશું. પણ રાજુ જાણે કરગરી હતી, આટલું કામ તો કરાવો જ, બાવાને તેડી જ લાવો. કાળુને કહેવાનું મન થયું હતું કે કહી જ નાખ્યું, તું રીસ ના કરે તો એક વાત પૂછું રાજુ. રાજુ સમજી ગઈ ને સમજવા માટે એ ખુશ દેખાતી હતી. ને કેમ ખુશ ના થાય, જીવનમાં આવો સવાલ પૂછનાર કોઈ હતું જ નહીં. પણ પડતી પછી એને મો પર નારાજગી તરી આવી. હસવાના પ્રયત્ન સાથે પૂછ્યું, તમારા માન્યમાં આવે છે કે હું રીસ કરીશ, ને તે તમારા ઉપર.

કોઈ પોતાના મોં પડતા મોને રીસ સાથે કાંઈ નહીં એમ લોચા વાળતા હસ્તે છુપાવી કહ્યું, તું સાચે શું ધાળજીને સાજો કરવા જીવાડવા માંગે છે રાજુ? રાજુના મોં પર દુઃખનું વાદળ સાથે દર્દ ભર્યા હાસ્ય સાથે બોલી, તમે મને આમ પૂછો છો? દુનિયા એમ છે કે રાજુ આદમી મરી જાય એની વાટ જોઈને બેઠી છે, પણ એણે કાળું સામે ગૌરવ છલકાતી આંખો માંડી, શું કરવા? સાસુખ માટે. તમે બધા તો જાણો છો કે રાજુને દુઃખ છે, પણ એની સિલક ઉપર લાપરવાહી કરી આવી પૂછ્યું, શું દુઃખ છે મારે? મા બાપ સરખા જેઠ જેઠાણી છે, છોકરાઓમાં મારું વખું છે એને આદમીએ, ને હસવાનો પ્રયત્ન કર્યો. તમારા સરખો છેલછબીલો હોત તો ધનમાં 20-20 ગાળો દેત, જ્યારે આ તો કહ્યા ગયો ડગલે ને પગલે જીવ બાળ્યો. એ સ્વગત બોલતી હોય એમ પેલી ઘેનભરી આંખો દૂરથી ક્ષિતિજ ઉપર માનતા ઉમેર્યું, સા દુઃખ છે મારે? રાજુની સુરત એવી હતી જાણે એ દુઃખ દેનાર ખુદ દૈવનીએ ઠેકડી ન કરતી હોય. કાળું તો રાજુ સામે તાકી જ રહે, માન ભરી નજરમાં તારા જેવી આપણી નાતમાં ઓછી બાઈઓ હશે રાજુ, હું તો એકેય નથી જોઈ.

ઠીક છે, પણ તમે કોને? પેલા બાવાને ક્યારે તેડી લેવો છો? તું કહેતો આજે જ, હું તો અત્યારે જ કહું, ગાલુ એ હું ઝાંકી લઈશ, ને હસતા હસતા ઉમેર્યું, ગરદને અક્કલ ઓછી હોય. કાળુએ કોણ જાણે કેમ દુઃખ થવા લાગ્યું. જાણે પોતે રાજુથી એક જોજન દૂર ભાગતો હોય, પણ બે ચાર ઘડી માટે જ. બીજા દિવસે તો પેલા બાવાને તેડવા ઉપડ્યો, જવું જ પડ્યું. ઊભી વાટે વિચારતો કે પોતાની જાતને સમજાવતો, રાજુને ક્યાં દુઃખ છે? આ એકનો રાજુને ક્યાં દુઃખ છે? આ એક દનનો એનો આદમી ઠીક થઈ જાય, ખરી વાત છે. એના સુખ જેવું બીજું ક્યાંય સુખ નથી. ન મળે ઘરમાં કચિયાનું નામ નિશાન, કે ના રે કહ્યું સમ ત્યાં જાવ. ને રાજુના શબ્દો વાકોળી રહ્યો હતો. હાસ તો મા બાપ સરખા જેઠ જેઠાણી છે, પેટના સરખા ભત્રીજા છે, ને કહ્યા કરો આદમી, ડગલે ને પગલે જીવ બાળેવો. ને ધાણજીને આવું જ બહેરું, એવું તો મોટા ભાગે સાળીને નહીં. કાળું આ સુખી કુટુંબની અદેખાઈ કરતો હોય એમ ભારે શ્વાસ સાથે બબડ્યો, કોણ સુખી? ધનધાનમાં માલતા અને એકબીજાથી કૂતરાની જેમ દાંતિયા કરતા સુખી, કે ખાધે પીધે દુઃખી ને તો એકબીજાની છાંયડી થઈને રહેતા? ભરે મોઢે બોલતા બોલતા સુખી, માથું ધૂણાવતા બબડ્યો, મારા બાપ કહેતા હતા પેટ બાળ્યા વેઠાય, પણ હૈયા બાળ્યા ન વેઠાય. ને પછી તો કાળું એ રાજુ સરખી, કે જેને નથી સંસારનું સુખ, નથી ખાવા પીવાનું સુખ, કે નથી પહેરવા ઉઠવાનું સુખ, તો એને ક્યાં દુઃખ છે? ત્યારે મનખામાં દુઃખ જેવું છે જ ક્યાં? કે પછી ને આમ દુઃખના મૂળ સ્ત્રોત તો વનવગડાની વાત કરતી રહી. આગળના એપિસોડમાં આપણે જાણીશું કે શું આ બાવો એ રાજુના પતિને ઠીક કરી શકશે. તમે ક્યાંય જતા નહીં, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.